નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આજે મંગળવાર, વૈશાખ દિનાંક 22, શક સંવત 1948, વૈશાખ વદ દસમ, વિક્રમ સંવત 2082, તારીખ 12 મે 2026. અત્યારે સવારના 5:58 થઈ છે. શરણાઈની મંગલ ધ્વનિ સાથે આજની અમારી પ્રાતસભાનો પ્રારંભ કરીએ.

શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ મકરંદ દવેની રચનાને અનાર કઠિયારાના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનું કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે પરાપુરવા. વક્તા છે સતીશ વ્યાસ.
1: ગતાનુગતિકતાને કે પરંપરાને ટકાવવા માગતી કેટલીય વ્યક્તિઓ પાસેથી આપણે સાંભળીએ છીએ કે આ તો પરાપૂર્વથી ચાલ્યો આવે છે. આપણા વડીલો પણ આ કહી અને કરી ગયા છે. કોઈક વાતને દૃઢાવવા, સ્થિર કરવા આવી ઉક્તિનો આશ્રય લોકો લે છે. પરાપૂર્વ સંજ્ઞા આ રીતે બ્રહ્મશબ્દ કે બ્રહ્મવાક્ય જેવી બની જાય છે. એ લક્ષ્મણ રેખાની જેમ અનુલંઘનીય બની જાય છે. તર્કના બધા છેડા ત્યાં થંભી જાય છે. પૂર્વનો એક અર્થ આપણે જૂનું એવો કરીએ છીએ. એમાં પરા જેવો પૂર્વ પ્રત્યય ઉમેરી એને અતિ દૂર લઈ જઈએ છીએ. એના મૂળ પણ ન જડે એમ. હવે આટલી જૂની પરંપરા હોય તો એને અવગણવી કઈ રીતે? એનું જતન પાલન તો કરવું જ જોઈએ ને. એનાથી વિરુદ્ધ કે ઉફરા કઈ રીતે જઈ શકાય? રૂઢિવાદીઓ આવા પરાપૂર્વનો ઘણો મહિમા કરતા હોય છે. પરંતુ પરાપૂર્વથી ચાલ્યું આવતું બધું સારું જ હોય, સ્વીકાર્ય જ હોય એ માન્યતા પુનર્વિચાર માગી લે છે. પરાપૂર્વે સતી થવાનો રિવાજ હતો એટલે આપણે સ્વીકારી લેવો? પરાપૂર્વે બાળ લગ્નો હતા એટલે આપણે સ્વીકારી લેવા? પૂર્વે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી એટલે આપણે એમ કરવું? ના, અહીં આપણે આપણા મતિ વિવેક કામે લગાડવા પડશે. આપણા શિક્ષણ વિકાસના ધોરણો ઉપયોગમાં લેવા પડશે. પરાપૂર્વનું બધું સારું જ હોય એ માન્યતા બદલવી પડશે. આ જ રીતે સંસ્કૃતિ સભ્યતાના વિકાસ થતા આવ્યા છે. ક્યારેક પરાપૂર્વનું ઉન્મૂલન પણ કરવું પડે, એમાં ફેરફાર પણ કરવા પડે. આપણી પરાપૂર્વ ગણાતી સંસ્કૃત ભાષાના કવિ કાલિદાસે એમના સુપ્રસિદ્ધ નાટક માલવિકાગ્નિ મિત્રમમાં આ રીતે કહ્યું છે. પુરાણ મિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ નવમીતિ અવધ્યમ સંત પરીક્ષ્ય અન્ય તરત ભજંતે મૂઢ પરપ્રત્યય નેય બુદ્ધિ. એનો અર્થ એવો છે કે જે જૂનું હોય એ બધું સારું ન એ હોય, નવું પણ સારું હોઈ શકે. કેવળ મૂળ વ્યક્તિઓ જ પરંપરાને મૂળ રીતે અનુસરે છે.

0: જૂનું એટલું સોનું, એ કહેવત હંમેશા સાચી નય હોય. સંસ્કૃતિનો, જગતનો એક અર્થ એ છે કે નિત્ય પરિવર્તનશીલ છે, એ ચાલતાં રહે છે. બદલાવ એ એની પ્રમુખ લાક્ષણિકતા છે. આથી પરાપૂર્વથી ચાલ્યું આવતું પણ રૂપાંતરિત થાય છે. આપણે આ પરિવર્તનને રૂપાંતર ગણીશું. એનું રૂપાંતર થતાં એ કદરૂપું નથી થતું, પણ અધિક સુંદર બને છે. હા, જે સત્વશીલ હોય એને અવશ્ય સાચવીએ. જૂનું બધું જ ત્યાજ્ય નથી હોતું. પરાસંજ્ઞામાં એક પ્રકારની સાત્વિક ગરિમા છે. એ ગહનતામાંથી, ઊંડાણમાંથી, મંથનમાંથી આવે છે. એના સત્વબળે કરીને જ એ ટક્યું હોય છે. આથી જ અહીં વિવેકની, હેય ઉપાદેય ભાવની, નિરક્ષીર ચયનની આવશ્યકતા ઊભી થાય છે. આવો સંસ્કાર વિવેક આપણે કદીએ વિસારે ના પાડીએ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુવાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો પરાપૂર્વા. વક્તા હતા સતીશ વ્યાસ. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે આપને લઈ જઈ રહ્યા છે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો શ્રી રામચરિતમાનસ ગાન.
2: आइए सुने श्री रामचरितमानस गान भाग 186.

0: वाह,
1: विशेष जयमाला दर बुधवारे અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: લિખે ઓર ઉસમે પ્રેમ તો હે લેકિન ઉસકે સાથ સમર્પણ ભાવના ઇતની બડી હે જો આજ તક લોગ સીખતે હૈ. મેને

0: શ્રોતા મિત્રો, ભૂલે બિસરે ગીત આપ સાંભળશો બસ થોડી જ વારમાં.
1: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं?
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણા પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય।
3: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત, અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો, 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડોદરામાં નિર્માણ પામેલા સરદારધામ 3નું લોકાર્પણ કરવામાં આવ્યું. 150 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સરદારધામમાં 2000 છાત્રોને વ્યવસાયલક્ષી તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ સરદારધામ દ્વારા શિક્ષણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે આવી સંસ્થાઓ યુવાનોના ભવિષ્ય માટે લોન્ચિંગ પેડ સમાન સાબિત થશે. તેમણે આ કાર્ય માટે સમાજના તમામ આગેવાનો અને સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
1: સમાજ મેં પ્રગતિ કા સબસે બડા આધાર હોતા હૈ ઉસકી આધી આબાદી કી ભાગીદારી. ગુજરાત ને ઇસે 2 દશક પહેલે હી સમજ લિયા થા और इस दिशा में मजबूती से कदम भी उठाए. साथियों, आज गुजरात मॉडल की वही सफलता देश में दोहराई जा रही है. देश भर की महिलाओं को आश्वस्त करूंगा, महिलाओं के लिए सभी क्षेत्रों में संभावनाओं के द्वार खुले. ये केवल सरकारी नहीं बल्कि समाज की भी जिम्मेदारी है.
0: ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિક શક્તિની પ્રશંસા કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનો પણ ઉદ્યોગ સાહસિક બની રહ્યા છે. મહિલાઓની ભાગીદારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને રમતગમતથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી દેશની સિદ્ધિઓ યુવા શક્તિનું પ્રતિબિંબ દર્શાવી રહી છે.
1: અમારે ગુજરાત કે યુવાઓમાં ઉદ્યમ કી સ્વાભાવિક શક્તિ હોતી હૈ. આજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન ઇન યુવાઓ કે સપને સાકાર કર રહા હૈ. छोटे शहरों से बड़े बड़े स्टार्टअप सामने आ रहे हैं. स्टार्टअप में महिलाओं की भागीदारी भी लगातार बढ़ रही है. पहले जिन सेक्टर्स को रिस्की माना जाता था वो अब युवाओं की पहली पसंद बन रहे हैं.
0: શ્રી મોદીએ ગુજરાતના વિકાસ મોડેલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, ગ્રીન એનર્જી, એડવાન્સ એન્જિનિયરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં ગુજરાત નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. સાણંદ, ધોલેરા અને સુરતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે, ત્યારે વડોદરા પણ મેન્યુફેક્ચરિંગ અને પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. પાટીદાર સમાજ દ્વારા સરદાર ગૌરવરત્ન એવોર્ડ અપાતા શ્રી મોદીએ કહ્યું કે ઘર આંગણે જ અને પરિવારના લોકો દ્વારા સન્માન થયું એ આનંદદાયક છે. આ એવોર્ડ બાદ મારી જવાબદારી વધુ બની જાય છે. સરદાર સાહેબના અધૂરા સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી મારા ઉપર આવી છે અને હું તેને નિભાવી રહ્યો છું. વડોદરામાં નવનિર્મિત સરદારધામના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે વિશ્વના

0: કોઈપણ ખૂણે વસેલો પાટીદાર સમાજ ગુજરાતની ઓળખ અને ખમીરને ગૌરવ અપાવતો સમાજ છે. ખેતી, ઉદ્યોગ, વેપાર, શિક્ષણથી લઈને લોકશાહી સંસ્થાઓ સુધી સમાજનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સરદારધામ જેવી સંસ્થાઓ સમાજશક્તિના માધ્યમથી શિક્ષણ અને સંસ્કારનું કાર્ય કરી રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રી પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના માર્ગ આગળ વધીને વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
1: આકાંક્ષી આપેલા સૌના સાથ સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો. આદરણીય વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું.
0: પંચમહાલ અને મહીસાગર તેમજ આણંદ જિલ્લામાં ગઈકાલે બનેલી બે અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત નિપજ્યા છે. ગોધરા વડોદરા હાઇવે પર પરવડી ચોકડી નજીક સિમેન્ટ કન્ટેનર ટ્રકે પાછળથી ટક્કર મારતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના પતિને સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે ગોધરાની મેસરી નદીના ચીકડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે મહીસાગરમાં કોઠંબા તાલુકાના કેલ ગામનો યુવક પાનમ બંધમાં નાહવા ગયો હતો. આ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું છે. અન્ય એક અકસ્માત વીરપુરની ગંધારી ચોકડી પાસે સર્જાયો હતો, જેમાં એક કારની ટક્કરથી દંપતીનું મોત થયું છે. આણંદ જિલ્લાના તારાપુરના ફતેપુરા પાસે ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો અથડાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશનું પરિવાર મજૂરી કામ માટે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું હતું, ત્યારે સોમવારે વહેલી સવારે નડેલા અકસ્માતમાં અન્ય 7 લોકોને પણ ઇજા પહોંચી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી અભિયાન શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવાની શરૂઆત થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લામાં 1500થી વધારે કર્મચારીઓની તાલીમ શરૂ કરાઈ છે. ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ લિંક આવતી હોય જેના પર વસ્તી બાબતે નોંધણી થતી હોવાનો ઉલ્લેખ હોય છે. જો કે આવી કોઈ જ લિંક તંત્ર દ્વારા હાલ મોકલવામાં નથી આવી રહી. આવી કોઈ જ લિંક ઓપન કરવી નહીં તેવી સાવચેતી રાખવા પણ મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું.
2: મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આગામી વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે મોડાસા નગરપાલિકા વિસ્તારના 167 જેટલા શિક્ષક મિત્રો, ગણતરીદાર તથા સુપરવાઇઝરોની 3 દિવસની તાલીમનું આયોજન JB Sai ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેની અંદર ફિલ્ડ ટ્રેનર અને માસ્ટર ટ્રેનરો દ્વારા તમામ ગણતરીદાર અને સુપરવાઇઝરોને ટ્રેનિંગ આપવામાં આવેલ હતી. મોડાસા નગરના નગરજનોને વિનંતી કે જે મિત્રો વસ્તી ગણતરી માટે જે સરકારી કર્મચારી આવે તેમને સાથ સહકાર આપી સાચી માહિતી પૂરી પાડવા વિનંતી છે. જે વ્યક્તિઓ પોતાનું સેલ્ફ ઇન્ફોર્મેશન કરવા માંગતા હોય તે સરકારશ્રીની વેબસાઇટ ઉપરથી પોતે જાતે પણ વિગતો ભરી સબમિટ કરી શકશે.
0: અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત રાજ્ય ઉડ્ડયન, માળખાગત કંપની ગુજસેલ અને શહેરની વિવિધ શાળાઓમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો છે. અમદાવાદ સાયબર ગુના શાખાના DCP લવિના સિન્હાએ જણાવ્યું કે ગુજસેલના નિયામકના સત્તાવાર ઇમેલ એકાઉન્ટ પર 25 માર્ચે ધમકીનો ઇમેલ મળ્યો હતો, જે અંગે સાયબર ગુના શાખાએ તપાસ શરૂ કરી હતી. ત્યારે આરોપીનું લોકેશન અમદાવાદમાં મળી આવ્યું હતું. વધુ તપાસમાં શહેરના સરદારનગર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય ભાવેશ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના મોબાઇલ ફોનમાં ઇમેલ સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા હતા. ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહ્યાના અહેવાલ છે. IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટ

0: માટે 216 રન બનાવ્યા હતા. આ પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 210 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના માધવ તિવારીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન વેટ લિફ્ટિંગના ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેટ લિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમાશે. તેમણે જણાવ્યું કે આ ઇવેન્ટ ભારત માટે મહત્વપૂર્ણ છે અને ગુજરાત દ્વારા ખૂબ સારી રીતે આયોજન થયું છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા રમતોના આયોજન માટે ગુજરાત અને ભારત સક્ષમ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતા કહ્યું કે સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હવે આપ સાંભળશો ભૂલે વિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી નમસ્કાર, સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધણી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને દાયકાના સૌથી મોટા સંકટોમાંનો એક ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં સરદારધામ છાત્રાલયના ઉદઘાટન પ્રસંગે સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર દેશના લોકો પર આ પરિસ્થિતિનો ઓછામાં ઓછો પ્રભાવ પડે તે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
2: पिछले कुछ वर्षों में दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही है. पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव. अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में દેશ કો જન ભાગીદારી કી શક્તિ કી બહોત બડી આવશ્યકતા.
1: પ્રધાનમંત્રીએ લોકોને વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક ઉત્પાદનો અપનાવવા, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને મેટ્રો, ઇલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી.
2: પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરે, ઇલેક્ટ્રિક બસ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક ઇસ્તેમાલ કરે, કાર પુલિંગ કો બઢાવા દે. ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए. मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें. मैं आप सबसे आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टाले.
1: आप प्रसंगे श्री मोदी कहू, સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે, જે સરદાર પટેલના સંકલ્પથી શક્ય બન્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઓલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3જી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી

0: શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અન્નનો પૂરતો ભંડાર છે. તેમણે કહ્યું, દેશમાં અન્ન પુરવઠાની કોઈપણ પ્રકારની અછત નથી. ગઈકાલે નવી દિલ્હીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે કૃષિ પરિવર્તન દ્વારા આરોગ્ય માટે શ્રેષ્ઠતા વિજ્ઞાન પહેલનો પ્રારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું કે આ પહેલ લોકો માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે આ પહેલ આરોગ્ય સંભાળ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સંભાળની પહોંચ વધારવાની સાથે નિવારણ, વહેલા નિદાન અને સક્રિય સંભાળના મહત્વ પર ભાર મૂક્યો.
1: હમ જાનતે હૈ કે હમ લોગોને એક ટ્રાન્સફોર્મેટિવ પ્રોગ્રેસ કિયા હૈ ઓર જબ હમ ટ્રાન્સફોર્મેટિવ પ્રોગ્રેસ કી બાત કરતે હૈ તો હમને હેલ્થ સિસ્ટમ્સ કો ભી કાફી સ્ટ્રેન્થન કિયા હૈ ઓર હમારી કોશિશ ક્યા હૈ કે હમ એક્સપેન્ડ કરે એફોર્ડેબલ ઓર હાઈ ક્વાલિટી કે હેલ્થ ઓર જો હમારા ફોકસ હૈ વો ફોકસ હૈ પ્રિવેન્શન પર અર્લી ડિટેક્શન પર ઓર કોન્ટિન્યુમ ઓફ કેર પર.
0: ભાજપના નેતા હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય તેમને શપથ લેવડાવશે. તેમની સાથે બે ભાજપના અને તેમના સાથી પક્ષ આસોમ ગણ પરિષદ અને બોડોલેન્ડ પીપલ ફ્રન્ટના એક એક ધારાસભ્ય મંત્રીપદના શપથ લેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શર્માએ જણાવ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા રણજીતકુમાર દાસ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર હશે. તેમણે માહિતી આપી કે રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગ પણ આજે શપથ લેશે. શપથવિધિ સમારોહ ખાનપારા વેટરનરી કોલેજ મેદાનમાં યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. તમિલનાડુમાં રાજકીય પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. EIDMKના 30 ધારાસભ્યોના એક જૂથે પી વેલુમાનીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને સી વિજયા ભાસ્કરને વ્હીપ તરીકે પસંદ કર્યા છે. આ જૂથે પ્રોટેમ સ્પીકર કરુપૈયાને મળી તેમના હસ્તાક્ષરવાળો પત્ર સોંપ્યો હતો, જ્યારે 17 ધારાસભ્યોના બીજા જૂથે એ પલાની સામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. આ સાથે EIDMKમાં જૂથવાદ સામે આવ્યો છે. દરમિયાન વિધાનસભા સત્રમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આવતીકાલ પહેલા બહુમતી સાબિત કરવાની છે. પ્રવર્તન નિદેશાલય ED એ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ અગ્નિશમન અને કટોકટી બાબતોના મંત્રી સુજીત બાસુની કોલકાતામાં ધરપકડ કરી છે. ED ના અધિકારીઓએ જણાવ્યું કે સુજીત બાસુએ TMC સરકાર દરમિયાન નાણાકીય લાભોના બદલામાં મ્યુનિસિપાલિટી હેઠળ વિવિધ પદો માટે લગભગ 150 ઉમેદવારોની ભલામણ કરી હતી. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2021-થી 2023 દરમિયાન તમિલનાડુમાં ટ્રાન્સફોર્મર્સની ખરીદીમાં 397 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની CBI તપાસના નિર્દેશ આપવાના મદ્રાસ વડી અદાલતના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની પીઠે આ નિર્ણય આપ્યો હતો. ઈરાનના યુદ્ધ વિરામ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર ગણાવ્યાના એક દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામ સૌથી નબળી સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે. શ્રી ટ્રમ્પે પત્રકારોને સંબોધતા કહ્યું, નાજુક યુદ્ધ વિરામ જીવન સહાય પર છે. તેમની આ ટિપ્પણીએ રાજદ્વારી તણાવને વધુ ગાઢ બનાવ્યો છે અને આ નિવેદનથી કાયમી શાંતિની સંભાવનાઓ પણ ધૂંધળી પડી છે. જોકે શ્રી ટ્રમ્પે ઈરાનની શરતોને નકારી કાઢી હતી. શાંતિ પ્રસ્તાવના અસ્વીકાર બાદ ક્રૂડ ઓઇલના ભાવ 4% વધીને પ્રતિ બેરલ $105 વધુ થયા છે. IPL ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે આપેલા 211 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવી મેચ જીતી લીધી. આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં દિવસ દરમિયાન વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. આગામી 36 કલાકમાં તે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ચારધામ યાત્રાના યાત્રાળુઓને હવામાન આગાહી ચકાસ્યા બાદ જ તેમની યાત્રા કરવાની સલાહ આપી છે. અને હવે આજના અખબારો

0: મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાણ.
1: આજના મોટાભાગના અખબારોએ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસના સમાચારને હેડલાઇનમાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, દેશની પ્રગતિ સોમનાથને આભારી છે, મોદીની વંદના. ફુલછાબની હેડલાઇન છે, સોમનાથ વિનાશમાંથી સર્જનનું પ્રતીક. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, કોરોના સદીનું સૌથી મોટું સંકટ હતું, યુદ્ધ દાયકાના સૌથી મોટા સંકટમાંથી એક, મોદી. દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી નહીં શકે. આ હેડલાઇન છે સંદેશની. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પીએમ મોદીની અપીલ બાદ શાળાઓમાં ઓનલાઇન વર્ગો શરૂ થઈ શકે છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે અસમના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી હોવાનું જણાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો હમ હૈ રાહી પ્યાર કે કાર્યક્રમનો શેષ ભાગ.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ જેનું નામ છે મદદ અમારી મંઝિલ તમારી.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: હું છું રોઝી, અને આજે અમે તમને લઈ જશું એક એવી સફર પર જેનું દરેક કદમ ઇબાદત છે. દર વર્ષે જ્યારે જુલહિજાની હવાઓ ચાલે છે ત્યારે લાખો દિલ એક જ મકસદથી ધબકે છે, હજ તરફ વધવા માટે.
0: આ કોઈ સામાન્ય યાત્રા નથી, આ રૂહાની સફર છે જ્યાં ફક્ત દુઆઓ જાય છે. ભારતથી દર વર્ષે લગભગ 2 લાખ લોકો હજ પર જાય છે. તેમની યાત્રા આવેદનથી મક્કા મદીના પહોંચવા સુધી ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ અને હજ કમિટી ઓફ ઇન્ડિયાની બેમિસાલ તૈયારીનું એક પરિણામ હોય છે.
1: અનમોલ, ઘણા લોકો પૂછે છે કે સૌથી પહેલી તૈયારી ક્યાંથી શરૂ થાય છે?
0: શરૂઆત થાય છે હજ કમિટી ઓફ ઇન્ડિયાથી. અહીંથી જ વિઝા પ્રોસેસ, સેહત સાથે જોડાયેલ મેડિકલ ચેકઅપ, રસીકરણ બધું કરવામાં આવે છે.
1: દરેક હાજીને એક સ્ટીલનું ઈ બ્રેસલેટ આપવામાં આવે છે જેમાં તેમની ઓળખ અને જરૂરી જાણકારીઓ હોય છે. અને સાથે શું શું મળે છે તે જાણી લ્યો.
0: ફોટો આઈડી કાર્ડ, હેલ્થ કાર્ડ, હજ ગાઈડ, પાસપોર્ટ, વિઝા કોપી, બોર્ડિંગ પાસ. એટલું જ નહીં, રાજ્ય હજ કમિટીઓ બેંકો સાથે ફોરેન એક્સચેન્જ સુવિધા પણ આપે છે. તો જો તમે હજ પર જવા માંગો છો તો થઈ જાઓ તૈયાર. આ છે ભારત સરકાર.
1: ભારતના અલગ અલગ એમ્બાર્કેશન પોઈન્ટ થી ચાર્ટર્ડ ફ્લાઇટ સુધી સાઉદી પહોંચીએ છીએ, અને હજ કમિટી એ સુનિશ્ચિત કરે છે કે હાજીઓને એરપોર્ટ સુધી આરામથી લાવવામાં આવે. એરપોર્ટ પર ખાવા, નાસ્તો, બેગેજ હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટ બધું જ કમિટીની દેખરેખમાં હોય છે.
0: હા, 2025 ની હજ ઘણી રીતે ખાસ રહી. તેનું એક મોટું કારણ હતું ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રી શ્રી કિરેન રિજિજુ નો સાઉદી નો વિશેષ પ્રવાસ. તેમણે મક્કા અને મદીનામાં રહેવાની વ્યવસ્થા, ખાવાનું, મેડિકલ સુવિધાઓ, ટ્રાન્સપોર્ટ બધાનું વ્યક્તિગત રૂપે નિરીક્ષણ કર્યું. તેમનો સંદેશ સ્પષ્ટ હતો, દરેક હાજી અલ્લાહનો મહેમાન છે અને ભારત સરકાર તેની મેજબાન.
1: હજ પર જવાનું સપનું હર કોઈ જોવે છે. કેટલાય વર્ષો વીતી જાય છે હજની રાહ જોવામાં. આવા જ એક વ્યક્તિ છે કરીમ સાહેબ.
0: જૂના શહેરની સાંકડી ગલીઓમાં તેમનું એક નાનું ઘર છે, અને તે ઘરમાં બેઠેલું એક મોટું સપનું, હજનું સપનું. છેલ્લા 20 વર્ષથી અબ્દુલ કરીમ દરેક નમાઝ પછી બસ આ જ દુઆ કરતા હતા, યા અલ્લાહ, એક વાર હજ કરાવી દે.
2: તમે ફરીથી એ જ પાસપોર્ટ જોઈ રહ્યા છો? અલ્લાહ જયારે હજ માટે બોલાવશે ત્યારે ચાલ્યા જજો. રોજ રોજ પાસપોર્ટ જોવાથી દુઆ થોડી જ કબૂલ થશે.

0: ફાતિમા, આ વખતે ઉમેદ વધારે છે. સાંભળ્યું છે સરકારે હજની બધી સવલતો સરળ કરી દીધી છે. ઓનલાઈન આવેદન, મેડિકલ તપાસ, ટ્રેનિંગ, બધું જ.
1: હા અબ્બુ, તમે સાચું સાંભળ્યું છે. તમારું હજનું સપનું આ વખતે જરૂર પૂરું થશે. ચાલો હું તમારું ઓનલાઈન હજ આવેદન ભરી દઉં છું. અબ્બુ જુઓ, ઓનલાઈન ફોર્મ, પાસપોર્ટ અપલોડ, મેડિકલ સર્ટિફિકેટ, બેંક અકાઉન્ટ, બધું જ મોબાઈલ થી થઈ રહ્યું છે.
0: પહેલા લોકો ફોર્મ ભરવા માટે શહેર શહેર જતા હતા, હવે દીકરીઓ ઘરે જ બધું કરી રહી છે.
1: લો અબ્બુ, મેં તમારું હજનું આવેદન ભરી દીધું.
0: હે,
1: તમે કરો તૈયારી. જોજો, જલ્દી જ તમને સારા સમાચાર મળશે.
0: અરે વાહ
1: અબ્બુ, તમારું હજ માટે સિલેક્શન થઈ ગયું.
0: સાચું? તું સાચું કહી રહી છે? મેં કહ્યું હતું ને કે આ વર્ષ મારું હશે.
2: અલ્લાની મહેરબાની અને સરકારની આ સરળ વ્યવસ્થાએ તમારી હજને સરળ બનાવી છે.
3: ભારતમાં 25 થી વધારે એમ્બાર્કેશન પોઈન્ટ છે, જ્યાંથી હાજીઓને ચાર્ટર્ડ વિમાનોથી સાઉદી અરેબિયા મોકલવામાં આવે છે. એરપોર્ટ પર ભોજન, ટ્રાન્સપોર્ટ અને હેલ્પ ડેસ્કની સુવિધા હોય છે.
4: પ્રિય હજ યાત્રીઓ, ભારત સરકાર દર વર્ષે પ્રશિક્ષણ શિબિર, હજ ગાઈડબુક, વિડીયો ટ્રેનિંગ લખનૌ, દિલ્હી, કોઝીકોડ, ગુવાહાટી, શ્રીનગર સહિત અનેક એમ્બાર્કેશન પોઈન્ટ્સ, મેડિકલ તપાસ, રસીકરણ, યાત્રા વીમો, ભોજન અને આવાસ વ્યવસ્થા પૂરી પાડે છે.
0: બધું જ એટલું વ્યવસ્થિત, હવે ડર નથી લાગતો.
5: હાજી સાહેબ, બ્લડ પ્રેશર બરાબર છે, સુગર પણ, રસીકરણ આજે જ થઈ જશે.
0: પહેલા કેટલી મુશ્કેલી થતી હતી, હવે અહીં ડોક્ટર, દવાઓ બધું જ હાજર છે.
6: બેટા, આ ઈ બ્રેસલેટ બરોબર લાગ્યું છે ને? આમાં મારા દીકરા શરીફનો નંબર લખેલો છે.
7: અમ્મા, તમે બિલકુલ ફિકર ન કરો, તમારું નામ, તમારો પાસપોર્ટ નંબર, પૂરું સરનામું બધું આમાં નોંધાયેલું છે.
6: મારી ઉંમર જરા વધારે થઈ ગઈ છે બેટા, ક્યાંક હું ખોવાઈ ના જાઉં.
7: અમ્મા, તમારા જેવા વડીલો માટે ખાસ વ્યવસ્થા છે, મેડિકલ કાર્ડ, પાસપોર્ટ, વિઝા બધું અહીં તમારી ફાઇલમાં છે. જુઓ, આ રહ્યું તમારું હેલ્થ કાર્ડ અને આ પાસપોર્ટ.
6: અલ્લાહ તમને બધાને ખુશ રાખે બેટા. હજ પર જતા પહેલા પણ આટલો ખ્યાલ રાખો છો, મને મારા બાળકની યાદ આવી ગઈ.
7: અમ્મા, તમે અલ્લાહના ઘરે જઈ રહ્યા છો, બધું સરળ હશે, તમે દુઆમાં યાદ કરજો.
6: ખુશ રહો બેટા.
7: હજ યાત્રીઓ માટે અલગ કાઉન્ટર બનેલું છે, બોર્ડિંગ પાસ, બેગેજ, વ્હીલચેર બધી સુવિધા સાથે.
1: અબ્બુ, આ જુઓ, તમારા માટે વિશેષ હજ કીટ પણ આપવામાં આવી છે.
0: અરે વાહ, કપડાં રાખવાની બેગ, ઓળખ કાર્ડ, ગાઈડ મેપ બધું તૈયાર. આટલી સારી સવલતો ક્યારેય વિચારી નહોતી.
1: આ જ તો છે આપણી ભારત સરકાર, જે બધા વિશે સરખું વિચારે છે.
8: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: સાઉદી પહોંચવા પર હાજીઓને એર કન્ડિશન, લક્ઝરી કોચ, હોટલ સુધી લઈ જાય છે. તેમના રૂમ, ભોજન, વોશિંગ મશીન, સામી, રસોઈ બધું વ્યવસ્થિત હોય છે. મદીનામાં મસ્જિદે નબવીની બિલકુલ પાસે રહેવાની વ્યવસ્થા આપવામાં આવે છે. અને પછી 8 દિવસ પછી કાફલો મક્કાના અઝીઝિયા વિસ્તારમાં પહોંચે છે, જ્યાં 24/7 ફ્રી બસ સર્વિસ, મેડિકલ ડિસ્પેન્સરી, ભારતીય ડોક્ટરોની ટીમ અને જરૂરતમંદો માટે મફત વ્હીલચેરની સુવિધા આપવામાં આવે છે.
1: 2025ની હજ સૌથી આરામદાયક, સૌથી સુરક્ષિત અને સૌથી ઓછી ચિકિત્સાય ઘટનાઓ વાળી રહી. ભારત સરકારની કોઠાસૂઝ અને સમર્પણે દરેક હાજીની દુઆમાં શુક્રાનાનો અહેસાસ જોડી દીધો. દુઆ છે અલ્લાહ બધા હાજીઓની હજ કબૂલ ફરમાવે.
3: હજ કરનારાઓએ ક્યારેય વિચાર્યું નહોતું કે હજની પ્રક્રિયા આટલી સરળ હશે. દરેક સ્ટેપ પર સરકારની ટીમ સાથે રહેશે. મદીના પહોંચતા જ બધાને એ અહેસાસ થઈ ગયો કે આ અલ્લાહની નેમત છે, તો ભારત સરકારની સેવા પણ.
1: 2025માં હજ કોટા 2.25 લાખ હાજી, 70% કોટા હજ કમિટી, 30% પ્રાઇવેટ ઓપરેટર, સબસિડી સમાપ્ત. પરંતુ સુવિધામાં વૃદ્ધિ. ડિજિટલ ઇન્ડિયા, હજ સુવિધા એપ, ઈ બ્રેસલેટ, SOS સેવા સાથે મેડિકલ સેન્ટર્સ 24/7, આવાસ, ભોજન, સુરક્ષા, ફરિયાદ નિવારણ, બધું જ હજ યાત્રીઓની સેવામાં.
2: કેવી રહી સફર?
0: મારી જિંદગીની સૌથી મોટી સફર, અને સરકારની સુવિધાઓએ તેને સરળ, સુરક્ષિત અને સન્માનજનક બનાવી દીધી. દરેક કદમ પર સહારો મળ્યો. ભારતથી લઈને મક્કા મદીના સુધી એવું લાગ્યું જાણે કોઈ અમારો રક્ષક બનીને અમારી સાથે ચાલી રહ્યું છે.
1: અબ્બુ, તમારી દુઆઓ કબૂલ થઈ હશે.

0: હા બેટા, અને એક દુઆ મેં એ પણ માંગી છે કે દરેક ભારતીય મુસલમાનને હજ માટે એ જ સુવિધાઓ મળે જેમ મને મળી.
1: આમીન.
2: હજ ફક્ત એક યાત્રા નથી, એક આધ્યાત્મિક સફર છે. ભારત સરકારનો ઉદ્દેશ છે કે દરેક હાજીની યાત્રા સુરક્ષિત, સન્માનજનક, આરામદાયક અને વધુ સારી સુવિધાઓ સાથે પૂરી થાય. કારણ કે જ્યારે અરમાન અને વ્યવસ્થા સાથે આવે છે ત્યારે રૂહાની સફર સરળ થઈ જાય છે.
1: હવે અમને રજા આપો, આજનો એપિસોડ સમાપ્ત કરવાની. આગામી કડીમાં તમારી સાથે ફરી મુલાકાત થશે.
2: ત્યાં સુધી નમસ્કાર,
1: ખુદા હાફિઝ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. અને હવે રજૂ કરીએ છીએ અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા.

8:35 કાર્યક્રમ ચિત્રલોક વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી આપ સાંભળશો. ત્યારબાદ 9:30 આજ કે ફનકાર

10:02 હેલો હેલો ફોન ઇન કાર્યક્રમ, 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે, 11:30 પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ, 11:35 તરન્નુમ જેમાં આપ સાંભળશો જૂના હિન્દી ગીતો.

પાંચ વાગે 90s ગીતો પર આધારિત કાર્યક્રમ સરગમ 5:30 ગુજરાતી ગીતો સાંભળશો સુરીલી સાંજ કાર્યક્રમમાં. હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 વાગે.

સાત વાગે જયમાલા કાર્યક્રમ, 7:45 એક ગુજરાતી ગીત. આઠ વાગે કાર્યક્રમ હવા મહેલ, 8:15 ચિત્રલોક, 9 કાર્યક્રમ આપકે લીએ. નવ વાગે 30 મિનિટે આપ સાંભળશો ફિલ્મ સંગીત, 10 છાયા ગીત, 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: હેલો
3: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
2: ફરીથી
3: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
4: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
4: સર, 2 લાખ?
5: શું થયું પપ્પા?
4: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
3: અરે,
4: કાપી નાખ્યો.
5: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
4: ફ્રોડ?
5: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
2: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: પોલીસ?
3: મિસ સીમા?
2: જી.
3: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1 લાખ આપો, બચી જશો.
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
4: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
3: અરે,
4: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું. આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
5: હેલો મમ્મા.
2: હાય.
6: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
7: अगर कोई मेडिकल इशू है तो आपको मेडिकल इशू को भी ट्रीटमेंट करना पड़ता है. तो इससे बेसिकली हीट वेव है, एक कंडीशन है जो पर्टिकुलर मंथ में अभी शुरू हो गया है देश भर में. हमें थोड़ा प्रिकॉशन, केयर एंड अलर्ट रहने की ज़रूरत है.
8: विविध भारतीय राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से भी आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक. लीजिए, सुनिए वेदा फिल्म का गाना. प्राजक्ता शुक्रे और हिमानी कपूर की आवाज़ें हैं इस गाने में. रैप का अंश गाया है मनन भरद्वाज ने. गीतकार और संगीतकार हैं मनन भरद्वाज ही.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે, તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: अभी आप सुन रहे थे मोहसिन शेख, ज्योति टंगरी और साथियों की आवाज़ों में सूरज पे मंगल भारी इस फिल्म का गाना। दोस्तों वक्त हो गया है एक छोटे से अंतराल का, चित्रलोक कार्यक्रम जारी रहेगा इस ब्रेक के बाद भी।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે। પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો। પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: फिल्म नवर
1: पुलिस
2: मिस सीमा
1: जी
2: हमने आज पुलिस स्टेशन है आओ उबारो नहीं तो घरे आवी जाइशु हां
1: केम पण हूं
2: एकला બીજા રૂમ માં જાઓ તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો
1: ડિજિટલ અરેસ્ટ
2: 1,00,000 આપો બચી જશો
1: આટલા પૈસા
2: અચ્છા ઠીક છે એક લિંક મોકલી છે હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો નહીં તો દીકરો જેલ માં જશે હો
1: જેલ માં તો તું જઈશ તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે
2: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું આ બધું ફ્રોડ છે એટલે પેનિક ના કરો પોલીસ બેંક આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો
3: હેલો મમ્મા
1: હાય
4: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો

0: આપ સુન રહે હે
1: અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 650 અને નિફ્ટીમાં 150 અંકનો ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાષ્ટ્રીય સંસાધનો પરનો ભાર હળવો કરવા માટે એક થવા હાંકલ કરી. સરદારધામ રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરતાં કહ્યું, સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત નવી વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી હોવાનું જણાવ્યું. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મંત્રી સુજીત બાસુની કોલકાતામાં ધરપકડ કરી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી. 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે વેઇટલિફ્ટિંગ વર્લ્ડ કપ ગુજરાતમાં રમાશે. ખાણ મંત્રાલય આજે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ચૂનાના પથ્થરના બ્લોકની હરાજીના બીજા તબક્કાની શરૂઆત કરશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ હેલો હેલો.
3: હેલો હેલો
4: હેલો હેલો, કુછ તો બોલો.
3: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
5: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
3: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
2: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. નમસ્કાર શ્રોતા મિત્રો, પ્રસારણની પાંખે આપની સાથે સંવાદનો સેતુ રચવા માટે હાજર છે આપની દોસ્ત નેહા, આપના મનપસંદ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો સાથે. આ કાર્યક્રમ અંતર્ગત અમે આપની શ્રોતાઓ સાથે ફોન પર કરેલ સંવાદ અને તેમની પસંદગીના ગીતો સંભળાવીશું. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂ કરીએ પ્રથમ ફોન કોલ સાથે આજના ફોન ઇન કાર્યક્રમની સફર. હેલો
6: હેલો હેલો હેલો.
2: હા જી, આપ કોણ બોલો છો?
6: શંકરલાલ રાહવાણી અંદાજે બોલ રહા હું.
2: આપ ક્યા કામ કરતે હો?
6: હમ રિટાયર બેન હૈ. હા, ઘર કા કામ કરતા રહેતા હું. વસંતીલાલ સૂર્યવંતી, મધ્ય પદ્મસુને, ભાવેશ ઠાકોર, વધાણી ઠાકોર, ધીરજ રબારી, અનિલભાઈ દેસાઈ નિહોલના, અબ્દુલભાઈ સમોસેવાલા ભાવનગર.
2: આપકે ફ્રેન્ડ કા નામ ભી આપને બોલ દિયા હૈ તો વો ભી હૈ આપકો સુનને કો મિલેગા. શંકરલાલ જી, આપકો કોણ સા ગાના સુનના હૈ?
6: આજ મેરો ગાના સુનને કા હૈ ચલો બુલાવા આયા હૈ માતા ને બુલાયા હૈ.
2: હા જી, અવતાર ફિલ્મ કા સુનવાતે હૈ શંકરલાલ જી આપકી પસંદ કા યે ગાના.
6: હેલો, આવજો
2: આવજો.

0: હેલો.
1: હાલો,
0: હા જી,
1: રાપર તાલુકા મનજીભાઈ બોલો બેન, કેમ છો? મજામાં?
0: બસ મજામાં. મનજીભાઈ, તમે શું કરો છો?
1: બેન, મજૂરી કામકાજ.
0: કયા કામમાં મજૂરી કરો છો તમે?
1: બાંધકામમાં.
0: જી,
1: મેં કીધું હાલો અમદાવાદ વીર ભારતી નું રેકોર્ડિંગ છે તો ટ્રાય કરી ફોન લાગી જાય.
0: જી જી, તમે ફોન કર્યો અમને ખુબ ગમ્યું, અને તમારા જેવા શ્રોતા હોય ત્યારે અમને ચોક્કસ આપની પસંદગીના ગીતો વગાડવાનું પણ આનંદ હોય.
1: લઈ શકું બેન?
0: મિત્રના નામ લેવા છે? જી જી, બોલો બોલો.
1: ખાંડથી કરમસિંહભાઈ માલી છે, ભુજથી વિપલાબેન પંડ્યા છે, પછી પાટણથી વર્ધનભાઈ ઠાકોર છે, વિજાપરથી મહેબુભાઈ, અલીમામુદભાઈ, જુમાભાઈ, પછી આડેસરથી રાજસિંહભાઈ, પછી બેલાથી દલ્લાભાઈ.
0: જી મંજીભાઈ, સંભળાવીએ આપની પસંદગીનું ગરમ મસાલા ફિલ્મનું આ ગીત.

0: હેલો, કોણ બોલો?
1: હા, ગુડ મોર્નિંગ, પ્રકાશ રાઠોડ બોલું છું બેન.
0: જી જી,
1: આખી બ્લાઇન્ડ છું. હા,
0: અચ્છા,
1: એક ગીતની ફરમાઈશ આપી છે બેન.
0: જી જી,
1: નફરત કી દુનિયા કો છોડ કે.
0: જી પ્રકાશભાઈ, ખૂબ ખૂબ આભાર આપે હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં ફોન કર્યો. અને સંભળાવીએ હાથી મેરે સાથી ફિલ્મનું આપની પસંદગીનું આ ગીત.
1: થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હા.

0: हेलो
1: हेलो नमस्कार आकाशवाणी
0: जी जी हेलो हेलो फोन इन कार्यक्रम आप कौन बोलो छो?
1: मैडम હું પારડી નવજોત રંજન મંડળ માંથી કાનજીભાઈ વાત કરી રહ્યો છું. બેન
0: કયું ગીત સાંભળવું છે આપને હેલો હેલો ફોન ઇન કાર્યક્રમમાં?
1: બેન મારે એક વાત કેવી છે તમને. મારે કેટલાક પહેલા તો નામ આપવા છે.
0: જી
1: મારા ભાઈબંધ છે રઘુભાઈ છે, પ્રતિકભાઈ છે.
0: જી
1: મારા ભાઈબંધ ખાસ મિત્ર છે દક્ષ છે, પછી બીજો મિત્ર છે અમારા પુષ્પકભાઈ નામ છે, અને વડીલ છે તલાજી નામ છે. આ તમામ ની પસંદગી સાંભળ્યું છે અમારે.
0: જી કયું છે આપની પસંદગી નું ગીત?
1: લવ લેટર ફિલ્મ નું ગીત છે ને, પેલું જબ સે મિલે ને લતા મંગેશકર નો સ્વર છે. બરોબર
0: કાનજીભાઈ સંભળાવીએ આપની પસંદગી નું આ ગીત.

0: હું આઈટીફિશિયલ જ્વેલરીઝ નો કામ કરું છું, ઘેરમાં વેચું છું.
1: જી, આપના વ્યવસાય વિશે થોડું જણાવશો.
0: હું બોમ્બે થી ઇન્વિટેશન જ્વેલરીઝ લાવું છું અને આમ ઘેરમાંથી માર્કેટિંગ કરું છું.
1: એટલે આપ પોતે સ્વતંત્ર રીતે આર્થિક ઉપાર્જન કરી રહ્યા છો?
0: સ્વતંત્ર રીતે બિઝનેસ કરું છું.
1: જી જી, ખૂબ સરસ વાત છે.
0: લોકલ ફોર વોકલ કરીએ છીએ.
1: જી,
0: સ્વદેશી જ વેચીએ છીએ.
1: બહુ સારું કહેવાય, કારણ કે વોકલ ફોર લોકલ નો મંત્ર ચરિતાર્થ કરવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણને સૌને હાકલ કરી છે. આપને કયું ગીત સાંભળવું છે રોશનીબેન?
0: મારે હજી બટવારા ફિલ્મ નું ગીત સાંભળવું છે, તો તારે વાસ તેરે ઢોલા.
1: રોશનીબેન, સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો,
1: હેલો, આપ કોણ બોલો છો?
0: હું શ્રેયા, હું માણેક ચોક રહું છું
1: જી
0: અને હું વિવિધ ભારતી બહુ જ સાંભળું છું અને મને સાંભળવું બહુ જ ગમે છે.
1: આપ શું કરો છો?
0: બેઝિકલી આઈ એમ અ સ્ટુડન્ટ અને મને અત્યારે મારું માસ્ટર્સ હું પરસ્યુ કરી રહી છું.
1: તો અત્યારે આપ જે માસ્ટર કોર્સ કરી રહ્યા છો એ કયા વિષયમાં કરી રહ્યા છો?
0: હું સાયકોલોજીમાં મારું માસ્ટર્સ કરી રહી છું.
1: જી શ્રેયા, અહીં આપને ખાસ પૂછવા માંગીશ કે માસ્ટર ડિગ્રી સાયકોલોજી સાથે કરવા માટે કોઈ વિશેષ કારણ હતું?
0: બેઝિકલી છે ને, મારું સાયકોલોજી સબ્જેક્ટને ચૂઝ કરવાનું મેઇન રીઝન એ હતું કે આફ્ટર આઈ ફિનિશ્ડ માય 10th ત્યારે છે ને સ્કૂલમાંથી અને બધી રીતે કાઉન્સેલર્સનો સપોર્ટ બહુ સારો હતો. એટલે હિલિંગનું એક પ્રોફેશન કે એક એવા પાર્ટમાં બધાને હિલિંગનો સપોર્ટ મળે એની અવેરનેસ આવે એના માટે મેં આ સબ્જેક્ટ ચૂઝ કર્યો હતો.
1: એટલે જીવનના જુદા જુદા તબક્કામાં દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક હિલિંગની જરૂર હોય તો કાઉન્સેલર તરીકે તમે એ સેવાઓ આપી શકો, રાઈટ?
0: અને મેન્ટલ ડિસઓર્ડર્સની સોસાયટીમાં એક એક્સેપ્ટન્સ અને અવેરનેસ.
1: ખૂબ સરસ, આપની આખી વિભાવના છે. આપ વિદ્યાર્થી છો તો રેડિયો સાંભળો છો આપ?
0: ઓફકોર્સ, ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ રિલેક્સિંગ પાર્ટ ઇન સ્ટુડન્ટ લાઈફ.
1: જી,
0: એટલે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ સ્ટડિંગ અને મારે સ્લોટ્સમાં હું મારા ટાઈમ ટેબલ અને સ્કેડ્યુલ પ્રમાણે જો હું ભણતી હોઉં,
1: જી,
0: તો બે સ્લોટ્સની વચ્ચે ઇફ આઈ વોન્ટ ટુ રિલેક્સ અથવા તો એક સ્લોટ ભણ્યા પછી મારે અગર બીજા સ્લોટનું ભણવા માટે મારી જાતને રિચાર્જ કરવું છે,
1: જી,
0: સો ફોર ધેટ આઈ કેન ડુ ધીસ.
1: જી શ્રેયાબેન, આપને કયું ગીત સાંભળવું છે?
0: મને સાથિયા ફિલ્મ નો સુકે સે સોંગ ગમે છે.
1: જી જી, આપના ભવિષ્ય માટે, આપના એજ્યુકેશન માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છા.

0: हेलो,
1: हाँ जी, आप कौन बोलो
0: गुड
1: छो?
0: मॉर्निंग मैडम।
1: गुड
0: मैं
1: मॉर्निंग
0: शशि राठौर, वडला तालुको पादरा।
1: जी, दशरथ सिंह फोन इन कार्यक्रम में आपनु स्वागत करिए छे।
0: थैंक यू मैडम।
1: शू करो छो दशरथ सिंह? आप
0: खेती बाड़ी करूँ छु मैडम।
1: शेनी खेती करो छो?
0: हाँ, एमो कपास होय, डांगर होय, चौमासमा
1: जी,
0: શિયાળામાં ઘઉં કરવાના હોય છે।
1: આપ કયું ગીત સાંભળવા
0: ગીત
1: માંગો છો?
0: એક દૂજે કે લીએ નું આપી દેજો।
1: કયું ગીત સાંભળવું છે? એક દૂજે કે લીએ નું?
0: હમ બને તુમ બને એક દૂજે કે લીએ।
1: જી દશરથસિંહ, આપને આપની પસંદગીનું આ ગીત સંભળાવીએ।

0: તો શ્રોતા મિત્રો, ફોનિન કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત કરીએ છીએ. જો આપ પણ અમારી સાથે આ ફોનિન કાર્યક્રમમાં જોડાવા ઈચ્છો છો તો સોમવારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન ફોન નંબર 079-2754-2672 અને 079-2754-1942 પર ફોન કરી અમારી સાથે જોડાઈ શકો છો. તો ફરી મળીશું નવી વાતો અને આપના મનપસંદ ગીતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી.
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
5: શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અમારા હવે પછીનું પ્રસારણ આપ સાંભળશો, પણ લઈએ નાનકડા વિરામ.
6: હરરોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં સાંભળીશું મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વૈશ્વિક નબળાઈના પગલે કડાકો, સેન્સેક્સમાં 800 અને નિફટીમાં 190 અંકનો ઘટાડો. કચ્છના અબડાસાના દરિયાકાંઠેથી સુરક્ષા એજન્સીઓને દરિયામાં તણાઈ

0: લઈને આવેલી બે બિનવારસી વસ્તુઓ, ઓટોમેટેડ ઇન્ફોર્મેશન ડિવાઇસ અને ડ્રોનનું તૂટેલું પાંખિયું મળ્યું. એસીબીએ અમરેલી જિલ્લાના મુખ્ય પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ અને એક વચેટિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજનો 13મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. દ્વારકા જિલ્લાને મળી વધુ એક લાંબા અંતરની ટ્રેન સેવા. પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ. અમદાવાદમાં એએમટીએસની બસોમાં એઆઈ આધારિત કેમેરા પાયલોટ પ્રોજેક્ટ તરીકે લગાડવામાં આવ્યા. દેશમાં અન્નનો પૂરતો ભંડાર હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. હિમંતા બિસ્વા શર્મા આજે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ખાણ મંત્રાલય આજે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ચૂનાના પથ્થરના બ્લોક્સની હરાજીના બીજા તબક્કાની શરૂઆત કરશે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ દક્ષિણ દમદમ મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારના ભૂતપૂર્વ અગ્નિશમન અને કટોકટી બાબતોના મંત્રી સુજીત બાસુની કોલકાતામાં ધરપકડ કરી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી અલગ અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત. અમદાવાદ એરપોર્ટ અને વિવિધ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર આરોપીને ઝડપી લેવાયો. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી, જ્યારે 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: FM પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડી જ વારમાં સાંભળીશું દિલસે કાર્યક્રમ.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
4: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
5: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે સવારના 11:04 થઈ છે. હવે સમય છે દિલ સે કાર્યક્રમનો. આ કાર્યક્રમમાં આપણે કોઈ પણ એક થીમ પર કેટલાક સુંદર ગીતો સાંભળીએ છીએ અને સરસ મજાની વાતો કરીએ છીએ. આજે સાંભળીશું ઘર વિશે કેટલીક વાતો. ઘર જે હોય છે તેનું મહત્ત્વ શું છે એ વિશે વાત કરીશું અને તેના સુંદર ગીતો સાંભળીશું. તો શ્રોતા મિત્રો, ઘર એટલે નકશા પરનું ઠેકાણું નથી, એ તો દિલને મળતી જગ્યા છે જ્યાં ભાષા વગર સમજાઈ જાય અને ખામીઓ સાથે પણ અપનાવાઈ જાય. કહેવત છે ને ગુજરાતીમાં, ધરતીનો છેડો એટલે ઘર. દુનિયા ગમે તેટલી મોટી હોય પણ થાકેલો આત્મા હંમેશા એક નાનકડા ઘરની ચાર દિવાલોને જ શોધે છે. તો આવી ઘર વિશે સુંદર વાતો કરીશું અને ગીત સાંભળીશું. તો સાંભળીએ આ પ્રથમ ગીત.

0: આ હતું સાત સાત ફિલ્મનું ગીત જગજીત સિંહ તથા ચિત્રા સિંહના સ્વરમાં.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
0: શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આપણા સુંદર ઘર વિશે. આપણે સૌ જાણીએ છીએ કે ઘર એટલે શાંતિની જગ્યા, જ્યાં મા બાપનો પ્રેમ વળે, આપણને સુરક્ષા મળે

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ હતું તેરે ઘર કે સામને. આ ફિલ્મનું શીર્ષક ગીત લતા મંગેશકર તથા મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં, શબ્દ રચના હતી હસરત જયપુરીની, સંગીત હતું એસ ડી બર્મન.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
0: આવી રહ્યું છે લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં હકીકત ફિલ્મનું ગીત. સંગીત બાપ્પી લહેરી.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: 96.7 FM પર આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. અત્યારે સવારના 11:30 થઈ છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ.
3: इस कार्यक्रम में विशेषज्ञों द्वारा व्यक्त किए गए विचार उनके निजी है. रेडियो चैनल और विज्ञापन एजेंसी का इनसे सहमत होना अनिवार्य नहीं है. इस कार्यक्रम के प्रायोजक हैं रूबी हॉल क्लिनिक पुणे.
4: नमस्कार, रूबी हॉल क्लिनिक पुणे प्रस्तुत इनोवेटिव AI बेस्ड ट्रीटमेंट फॉर प्रोस्टेट कैंसर आ कार्यक्रम में आप सर्वनु स्वागत छे. मित्रों, आज आपणे वात करशुं एक एवी टेक्निक नी जे मेडिकल साइंस नी दुनिया में बदलाव लावी रही

0: છે ફોકલ વન, ધી ઓનલી ફૂલી રોબોટિક એન્ડ ફૂલી ઇન્ટિગ્રેટેડ હાઇફો સિસ્ટમ. મિત્રો, જ્યારે પણ આપણે કેન્સર અને સર્જરી જેવા શબ્દો સાંભળીએ છીએ ત્યારે મનમાં એક ડર બેસી જાય છે, પણ આજે રૂબી હોલ ક્લિનિક પુનામાં આવેલી આ નવી રોબોટિક ટેકનિક એણે આ ડરને એક વિશ્વાસમાં બદલી નાખ્યો છે અને ભારતીય ઉપખંડમાં પહેલી વાર આ ટેકનિક પુનામાં એ પણ રૂબી હોલ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. આ વિશે વધુ જાણકારી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડિરેક્ટર ઓફ રોબોટિક સર્જરી અને ડિરેક્ટર ઓફ કલ્યાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોબોટિક હાઇફોથેરાપી ડોક્ટર હિમેશ ગાંધી. ડોક્ટર, આપનું હાર્દિક સ્વાગત છે.
1: નમસ્કાર.
0: ડોક્ટર, અમને પ્લીઝ જણાવો કે પ્રોસ્ટેટ કેન્સરના જે અલગ અલગ સ્ટેજીસ છે એ શું હોય છે અને સ્ટેજીસના પ્રમાણેની ટ્રીટમેન્ટ કઈ કઈ છે?
1: સો પ્રોસ્ટેટ કેન્સરનું એકવાર ડાયગ્નોસિસ થાય પછી એનું સ્ટેજિંગ કરવામાં આવે છે. તો આમ પ્રોસ્ટેટ કેન્સરના ચાર સ્ટેજ હોય છે, સ્ટેજ 1, 2, 3 અને 4. સ્ટેજ 1 એટલે એક પાર્ટ પ્રોસ્ટેટનો ઇન્વોલ્વ છે કેન્સરથી, સ્ટેજ 2 એટલે બંને સાઇડ લોબ્સ પ્રોસ્ટેટના કેન્સરથી ઇન્વોલ્વ છે, સ્ટેજ 3 એટલે પ્રોસ્ટેટની સાથે એક ગ્રંથિ હોય છે સમાઇનલ વસાઇકલ ત્યાં સુધીની ઇન્વોલ્વમેન્ટ ચાલ્યું જાય છે, અને સ્ટેજ 4 એટલે શું કે કેન્સર પ્રોસ્ટેટથી બહાર આવી ગયું છે, બ્લેડરને સંડાસના રસ્તા જેને રેક્ટમ કહેવાય અને આજુબાજુના સ્ટ્રક્ચર જેને પેલ્વિક મસલ્સ કહેવાય તેને પણ ઇન્વોલ્વ કરી ચૂક્યું છે, પ્લસ લિમ્ફ નોડમાં સ્પ્રેડ થઈ ચૂક્યું છે. અને જે પ્રોસ્ટેટ કેન્સરનું કોમન રૂટ ઓફ સ્પ્રેડ કહીએ, જે બોન્સ છે, સ્પાઇન છે, લંગ, લીવર છે, ત્યાં પણ ઓલરેડી સ્પ્રેડ થઈ ચૂક્યું છે. સ્ટેજ જ્યારે આપણે ક્યોરની વાત કરીએ, એક નવી પદ્ધતિ આવી છે જેને કહીએ છે રોબોટિક હાઇફુ, એ મશીનનું નામ છે ફોકલ વન, જેનાથી અલ્ટ્રાસાઉન્ડ રેઝ યુઝ કરીને આપણે કેન્સર ક્યોર કરી શકીએ છીએ. આ પદ્ધતિ માત્ર સ્ટેજ 1 અને 2 જે અર્લી પ્રોસ્ટેટ કેન્સર કહેવાય છે તેમાં જ ઉપયોગ થઈ શકે છે. બાકી થોડા એડવાન્સ સ્ટેજીસ હોય જેમાં થોડું એગ્રેસિવ ડિઝીઝ હોય તો રોબોટિક સર્જરી કાં તો રેડિયેશન વાપરી શકાય.
0: શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600-99-3595-8600-99-3595. જરૂર સંપર્ક કરજો. ડોક્ટર, જૂના જે પ્રોસ્ટેટ કેન્સર માટેની સર્જરી હતી કે જે મેથડ્સ હતી એનાથી ફોકલ વન કઈ રીતે અલગ છે?
1: સો જ્યારે આપણે હાઇફુની વાત કરીએ તો રોબોટિક સર્જરી અને રેડિયેશનથી એ રીતે અલગ છે કે અહીંયા અલ્ટ્રાસાઉન્ડ એનર્જી યુઝ કરવામાં આવે તો પેશન્ટને કોઈ પણ રેડિયેશન લાગતું નથી. બીજી જે સર્જરી અને રેડિયેશનની સાઇડ ઇફેક્ટ છે જેમાં યુરિનરી કંટ્રોલ લોસ લોંગ ટર્મમાં થઈ શકે છે અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ શકે છે, એ બંને કોમ્પ્લિકેશન્સ હાઇફુમાં થતા નથી. 50 મિનિટમાં આપણે પ્રોસ્ટેટને ટ્રીટ કરી શકીએ છીએ. પેશન્ટની પાસે એમનું MRI હોય છે, એ MRI અમે હાઇફુના મશીનમાં નાખીએ છીએ અને રિયલ ટાઈમ અલ્ટ્રાસાઉન્ડથી એ MRI ઇમેજ અને અલ્ટ્રાસાઉન્ડને ફ્યુઝ કરીએ છીએ અને એક્ઝેક્ટ લોકેશન જેને આપણે પ્રિસિઝન કહીએ તેનાથી આપણે પેશન્ટનું કેન્સર આઇડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને એ જ એરિયાને હાઇફુથી આપણે ટ્રીટ કરી શકીએ છીએ. રોબોટિક સર્જરી અને રેડિયેશનમાં આવી ફેસિલિટી આપણને મળતી નથી, એટલે આખું નાખું પ્રોસ્ટેટ જ કાઢી નાખવું પડે છે, એટલે એના સંબંધી જે પણ સાઇડ ઇફેક્ટ હોય છે તે આ હાઇફુમાં આપણને મળતી નથી. એના કારણે પેશન્ટનું ડાઉન ટાઈમ બહુ ઓછું રહે છે, પેશન્ટ બીજા જ દિવસે ઘર જઈ શકે છે અને નોર્મલ પોતાનું કામ કરી શકે છે.
0: ડોક્ટર, આજના એપિસોડમાં આપ શ્રોતાઓને તમારા તરફથી શું ટિપ્સ આપશો?
1: સો જ્યારે પણ પ્રોસ્ટેટ કેન્સરનું ડાયગ્નોસિસ થાય છે તો એના માટે સ્ટેજ કરવું બહુ જરૂરી છે અને સ્ટેજિંગના બેઝિસ પર એક એક્સપિરિયન્સ યુરો ઓન્કોલોજીસ્ટ પાસે જઈને એનું પ્રોપર મેનેજમેન્ટ પ્લાન રેડી કરવું બહુ જરૂરી છે.
0: ખૂબ જ સરસ સર. શ્રોતાઓ, હું આ જણાવવા માંગીશ કે પ્રોસ્ટેટ કેન્સર અને એનાથી જોડાયેલી આ ટ્રીટમેન્ટ એટલે કે ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ, એના વિશે વધુ માહિતી જો તમને જોઈએ તો જરૂરથી સંપર્ક કરજો ડોક્ટર હિમેશ ગાંધી, રોબોટિક યુરો ઓન્કો સર્જન, રૂબી હોલ ક્લિનિક. કોન્ટેક્ટ નંબર 8600-99-3595-8600-99-3595. જરૂર સંપર્ક કરજો. શ્રોતાઓ, ફરી મળીશું આપણા આવનારા એપિસોડમાં રૂબી હોલ ક્લિનિક પુના પ્રસ્તુત ઇનોવેટિવ એઆઈ બેઝ ટ્રીટમેન્ટ ફોર પ્રોસ્ટેટ કેન્સર આ કાર્યક્રમમાં. ધન્યવાદ ડોક્ટર હિમેશ ગાંધી.
1: ધન્યવાદ.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ રૂબી હોલ ક્લિનિક પુણે.
3: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ કાર્યક્રમ તરન્નુમ. તરન્નુમ કાર્યક્રમમાં આપણે હંમેશા સાંભળીએ છીએ કેટલાક જૂના સુપરહિટ હિન્દી ફિલ્મી ગીતો. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ સાંભળીએ ધર્માત્મા ફિલ્મનું આ ગીત

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

આ હતું રામ મોર શ્યામ ફિલ્મનું ગીત. તરન્નુમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે આવી રહ્યું છે લતા મંગેશકર અને મુકેશના યુગલસ્વરમાં પથ્થર કે સનમ આ ફિલ્મનું ગીત. ગીતકાર છે મજરૂ, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વૈશ્વિક નબળાઈના પગલે કડાકો, સેન્સેક્સમાં 790 અને નિફ્ટીમાં 215 અંકનો ઘટાડો. બાંગ્લાદેશે ભારતમાં આઈસીસી પુરૂષ T20 વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટેની પહેલી મેરિટ યાદી જાહેર. ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ માટે 2518 વિદ્યાર્થીઓનો સમાવેશ. 40,000થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શીખ યોદ્ધા બાબા બંદાસિંહ બહાદુરજીના સિરહિંદ ફતેહ દિવસના શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં મદરેસામાં આગ લાગવાથી એક કિશોરનું મોત, 3 અન્ય લોકો દાઝ્યા. મહેસાણાના મોટી

0: દાઉ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 13 લોકો ઇજાગ્રસ્ત. અરવલ્લી જિલ્લામાં આગામી વસ્તી ગણતરી સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે 150થી વધુ કર્મચારીઓની તાલીમ શરૂ કરવામાં આવી. ગાંધીનગરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો ભવ્ય પ્રારંભ. ભારતની વેઇટલિફ્ટર કોમલ કોહરે 48 કિલો કેટેગરીમાં 2 કાંસ્ય ચંદ્રક જીત્યા. ફિફા વર્લ્ડ કપ 2026 માટે આર્જેન્ટિનાની પ્રારંભિક ટીમ જાહેર, લિયોનેલ મેસ્સી સામેલ. કાઠમંડુથી પરત ફરી રહેલા ભારતીય તીર્થયાત્રીઓનું વાહન દુર્ઘટનાગ્રસ્ત, 9 લોકો ઇજાગ્રસ્ત થયા. ઉત્તરપ્રદેશમાં મહોબા જિલ્લામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્રસિંહ લોધી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી. અને બલુચિસ્તાનમાં 12 મજૂરોની સામૂહિક હત્યાથી કોસ્ટગાર્ડ વિરુદ્ધ રોષ. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: FM પર આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. હવે જોઈએ માહિતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે.

થોડી જ વારમાં એટલે કે બરાબર 12:05 રજૂ થશે કાર્યક્રમ યાદો કી મહેફિલ, જે અમારા મુંબઈ કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. બપોરે 1 વાગે સુરીલા સફર.

બરાબર 3 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સખી સહેલી, 4 વાગે પિટારા કાર્યક્રમ રજૂ થશે. આ અંતર્ગત આજે સાંભળીશું સેલ્યુલોઇડ કે સિતારે.

0: સાંજે 5 વાગે 90s દશકના ગીતો સાંભળશો સરગમ કાર્યક્રમ અંતર્ગત. 5:30 સુરીલી સાંજ કાર્યક્રમમાં સાંભળીશું ગુજરાતી ફિલ્મી ગેરફિલ્મી ગીતો. છ વાગે સુરીલા સફર, 7 વાગે ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જયમાલા, 8 વાગે રજૂ થશે કાર્યક્રમ હવા મહલ, 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત સાંભળશો, 10 વાગે રજૂ થશે અમારા મુંબઈ કેન્દ્ર પરથી છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. આ હતા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો. સાંભળતા રહેજો વિવિધ ભારતી. થોડી જ વારમાં સાંભળીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ. વિવિધ ભારતી સે થોડી ही देर में आप सुनेंगे कार्यक्रम यादों की महफिल.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા

0: પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: છે.
1: સરસ મેળો ત્યાં બાળકોને મજા આવશે.
0: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: विश्वनाथ फिल्म का बहुत ही मीठा ये गीत आप सुन रहे थे। एमजी हशमत ने इसे लिखा था और संगीत तैयार किया था राजेश रोशन ने। चलिए अब हम भी हवा के साथ साथ आगे बढ़ते हैं।
1: अरे अरे
2: हेलो
3: राजेश जी, हूँ पुलिस स्टेशन है थी बोलूं छू।
2: फरी थी
3: तमे डिजिटल अरेस्ट मा छो, બીજા રૂમમાં જાઓ। એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો
2: 10 લાખ આપી દો, બચી જશો।
4: સર આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
3: 2 લાખ મોકલો, બાકીના પછી।
4: સર 2 લાખ?
5: શું થયું પપ્પા?
4: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે।
3: અરે
4: કાપી નાખ્યો।
5: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે।
4: ફ્રોડ?
5: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો। તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો। જો તમે સમજદારી નહીં બતાવો
6: તો પૈસા ગુમાવશો।
7: આરબીઆઈ કહે છે,
8: જાણકાર બનો, સતર્ક રહો।
9: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
10: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
9: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
10: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે, ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
9: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
10: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: सीता और गीता फिल्म से ये दो गाना आपने सुना। किशोर कुमार और आशा भोसले के युगल स्वर थे, आनंद बख्शी की रचना थी, राहुल देव बर्मन का संगीत। साथियों, हवाओं का जिक्र करते गीत हर दौर में लिखे गए हैं। हर दौर के गीत की जो हवाओं का जिक्र करते गीत हैं उनकी अपनी ही कहानी है। अब ये गीत कौन सी कहानी कह रहा है, आइए सुने।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં SPના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR. ICC પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા હિમંતા બિસ્વા શર્માએ આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં ડોક્ટર શર્માને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ડોક્ટર શર્માની સાથે 4 ધારાસભ્યો રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમારોહમાં હાજરી આપી હતી. આ સાથે ડોક્ટર શર્મા આસામમાં સતત 2 મુદત માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા બન્યા છે. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ આપણી નર્સો આપણું ભવિષ્ય રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં નર્સિંગ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કારો કેન્દ્ર અને રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સેવા આપતા

0: વત્તા રજીસ્ટર્ડ નર્સ મિડવાઇફ્સ, સહાયક નર્સ મિડવાઇફ્સ અને મહિલા હેલ્થ વિઝિટર્સને આપવામાં આવે છે. દરેક પુરસ્કારમાં મેરિટ પ્રમાણપત્ર, 1,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને આરોગ્ય યોદ્ધાઓ દ્વારા આપવામાં આવેલી અમૂલ્ય સેવા માટે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતીક મેડલ સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપ જાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નર્સ દિવસ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ નર્સોને દેશની આરોગ્ય સંભાળ પ્રણાલીની કરોડરજ્જુ અને આશાનો સ્તંભ ગણાવ્યા છે. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે લેવાતી નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરાઈ છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ આ મહિનાની 3 તારીખે લેવામાં આવેલી નીટ યુજીની પરીક્ષામાં પેપર લીકના કથિત આરોપો બાદ આ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે સરકારે પેપર લીકના આરોપોની વ્યાપક તપાસ માટે આ મામલાને કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈને મોકલવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ કહ્યું કે તે બ્યુરોને સંપૂર્ણ સહયોગ આપશે અને તપાસ માટે જરૂરી તમામ સામગ્રી, રેકોર્ડ અને સહાય પૂરી પાડશે. સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે ફરીથી પરીક્ષા લેવાશે, જેની તારીખની જાણ કરાશે. મે 2026 માટે પસંદ કરાયેલી નોંધણીની વિગતો, ઉમેદવારની માહિતી અને પરીક્ષા કેન્દ્રો યથાવત રહેશે. સંસ્થાએ જણાવ્યું કે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં અને વધારાની પરીક્ષા ફી પણ લેવામાં નહીં આવે. ઉત્તરપ્રદેશમાં મહોબા જિલ્લામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્રસિંહ લોધી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભાજપ નેતા સત્યેન્દ્ર પ્રતાપ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ મહોબા કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. લોકોને સોનું ન ખરીદવાની વિનંતી કરતી શ્રી મોદીની અપીલ પર પ્રતિક્રિયા આપતા લોધીએ પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદ ઉભો થયો હતો. આ ટિપ્પણીથી રાજ્યમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3 ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે જશે. અંતિમ તબક્કામાં શ્રી મોદી 19 તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈ કરશે. રાજ્ય પોલીસની ભલામણ પર કાર્યવાહી કરતા એજન્સીએ આજે સત્તાવાર રીતે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે તેના કોલકાતા ઝોનના સંયુક્ત નિર્દેશકની દેખરેખ હેઠળ એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગણિત અને વિજ્ઞાન પ્રત્યે એકપક્ષીય અભિગમથી આગળ વધવાનું આહવાન કર્યું છે. તેમણે ઇતિહાસના લોકશાહીકરણ પર આધારિત દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે આ ક્ષેત્રોમાં ભારતના મૂળભૂત યોગદાનને માન્યતા આપે છે. ડોક્ટર જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ગણિતમાં ભારતના યોગદાન પર એક પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. 3 સદીમાં ભારતમાં વિકસિત દ્વિસંગી પ્રણાલીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તે ડિજિટલ યુગનો પાયો હતો અને તેના આધારે વિશ્વ કૃત્રિમ બુદ્ધિમત્તા તરફ આગળ વધી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગારિટાએ આજે હોન્ડુરાસના સંસ્કૃતિ, કલા અને વારસાના રાજ્ય સચિવ યાસેર હેન્ડલ કારકામો સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને હોન્ડુરાસ વચ્ચે કલા, યોગ, સુખાકારી, સિનેમા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ વધારવા અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બાંગ્લાદેશે ભારતમાં આઈસીસી પુરૂષ T20 વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાછા ખસી જવાના

0: કારણની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. સત્તાવાર આદેશ મુજબ ભૂતપૂર્વ અધિક સચિવ ડોક્ટર એ કે એમ અલી ઉલ્લાહ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં ટીમના મુખ્ય પસંદગીકાર હબીબુલ બશર અને સર્વોચ્ચ અદાલતના વકીલ ફૈઝલ દસ્તગીરનો પણ સમાવેશ થાય છે. સમિતિને 15 દિવસમાં અહેવાલ સુપ્રત કરવા કહેવામાં આવ્યું છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: इस साल 7 फरवरी से 8 मार्च तक भारत और श्रीलंका की संयुक्त मेजबानी में हुई T20 विश्व कप से बांग्लादेश ने अपना नाम वापस ले लिया था. यह फैसला तब लिया गया जब अंतर्राष्ट्रीय क्रिकेट परिषद ICC ने सुरक्षा चिंताओं के कारण बांग्लादेश के मैच भारत से श्रीलंका स्थानांतरित करने की मांग को ठुकरा दी. विवाद तब शुरू हुआ जब भारतीय क्रिकेट कंट्रोल बोर्ड BCCI ने कथित तौर पर कट्टरपंथी समूहों से धमकियों के बाद बांग्लादेश के तेज गेंदबाज मुस्ताफिजुर रहमान को IPL से बाहर कर दिया. हालांकि ICC ने कहा कि सुरक्षा व्यवस्था पर्याप्त है, लेकिन इसके बाद अंतरिम सरकार ने BCB को टूर्नामेंट से हटने का निर्देश दिया. नवल सिंह परमार, ढाका.
0: IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતીય શેરબજારમાં આજે બીજા દિવસે પણ ઘટાડાનું વલણ છે. આજે બપોરના સમયે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1% ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સ 800 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 220 પોઈન્ટ ઘટ્યો હતો. IT, રિયલ્ટી અને બેન્કિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી NEET પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં SPના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR. ICC પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: હવે સાંભળીશું સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ.

0: મિસ સીમા
1: જી,
0: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો નહીં તો ઘરે આવી જઈશું. હા
1: કેમ પણ હું
0: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
0: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
0: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
0: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
1: હાય.
3: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: हर शाम अपने समय पे आती है, सूरज अपने समय पे उदय होता है और हर सुबह सूरज का उदय हमारे अंदर उम्मीद जगाता है, जीने का हौसला देता है कि उठो जागो और अपने लक्ष्य तक पहुंचने का प्रयास करो। तो सुनिए ये गाना, बताइए फिल्म का नाम।
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો। જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો। ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો। તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ।
2: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયાચા વાંચે છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે ગત 3 મે લેવાયેલી નીટ એટલે કે રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. સંસ્થાએ જણાવ્યું કે સરકારે પેપર લીકના કથિત આક્ષેપની સમગ્ર તપાસ માટે આ મામલો કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.
1: एनटीए ने बताया है कि सरकार ने पेपर लीक के आरोपों की पूरी जांच के लिए मामला केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई को सौंपने का निर्णय लिया है. एजेंसी ने कहा है कि ये निर्णय केंद्रीय एजेंसियों के साथ समन्वय में एनटीए द्वारा जांच निष्कर्षों का मूल्यांकन करने के बाद लिया गया है. परीक्षा के लिए नई तिथि अलग से अधिसूचित की जाएगी. पंजीकरण विवरण, उम्मीदवार की जानकारी और मई 2026 के लिए चयनित परीक्षा केंद्र अपरिवर्तित रहेंगे. दोबारा परीक्षा के लिए फिर पंजीकरण कराने की आवश्यकता नहीं होगी और कोई अतिरिक्त परीक्षा शुल्क भी नहीं लिया जाएगा. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक.
0: રાજ્યમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. સત્તાવાર યાદી મુજબ 1 થી 30 જૂન સુધી નિયુક્ત જનગણના અધિકારીઓ ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરવા ઘર યાદીની કામગીરી એટલે કે એચએલઓ હાથ ધરશે. વસ્તી ગણતરી ફિલ્ડ કાર્ય માટે તૈયાર કરાયેલી ઘર યાદીની મોબાઈલ એપ્લિકેશન એચએલઓ એપ્લિકેશન દ્વારા આ કામગીરી હાથ ધરાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા જનગણના કાર્ય અને કાર્યાલયના નિયામક સુજલ જે મયાત્રાએ કહ્યું, રાજ્યમાં જનગણના કાર્ય નિદેશાલય વસ્તી ગણતરી 2027ની તૈયારી માટેની પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. આ વખતે પહેલીવાર નાગરિકોને ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા સ્વગણતરી પોર્ટલ SE.census.gov.in દ્વારા વસ્તી ગણતરીમાં ભાગ લેવાની તક મળશે.
2: जैसे आप सबको ज्ञात है, से भारत की जनगणना शुरू हो चुकी है. गुजरात राज्य में जनगणना का जो हाउस लिस्टिंग फेज है, जो फर्स्ट फेज है, वो 1 जून से 30 जून तक चलेगा. उससे पहले जो सेल्फ इन्यूमरेशन है, उसके पहले के 15, जैसे कि 17 मई से लेके 31 मई तक चलेगा. सेल्फ इन्यूमरेशन लोगों के लिए इसलिए इम्पोर्टेंट है कि इसमें लोग खुद अपनी माहिती अपने अनुकूलता के अनुसार भर सके. इसकी वजह से जो इन्यूमरेटर उनके घर आएंगे, उनकी बर्डन कम रहेगा और उनकी डेटा और एक्यूरेसी बढ़ेगी. आप सबके माध्यम से मेरी लोगों से रिक्वेस्ट है कि सेल्फ

0: का महत्तम उपयोग करे, जिसकी वजह से गवर्नमेंट को बेस्ट माहिती मिले और सच्ची माहिती मिले।
1: મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આગામી 1 જૂનથી શહેરના અંદાજે 583 બ્લોકમાં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે। આ માટે 650 નિરીક્ષકો અને ગણતરીદારોને 3 તબક્કામાં તાલીમ અપાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્સિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓને શુભકામનાઓ પાઠવી છે। સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે સેવા પરમો ધર્મના મંત્ર સાથે આપણા નર્સિંગ ભાઈ બહેનો દર્દીઓની સારવારમાં અવિરત કાર્યરત રહે છે। કોરોના મહામારી હોય કે અન્ય કોઈપણ આપત્તિ, નર્સિસે પોતાના જીવના જોખમે જનતાની સેવા કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગુજરાત ગુણવત્તાસભર આરોગ્યની દિશામાં આગળ વધી રહ્યું છે, તેમાં આપ સૌનો પરિશ્રમ અને સેવાભાવ અત્યંત મહત્વનો હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું। મહેસાણામાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે। અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મોટીદાવ ગામ નજીક રાજમાર્ગ પર અમદાવાદ જતી બસ અને વડોદરા જતી ટ્રક વચ્ચે અકસ્માત થતાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા, જ્યારે 13 જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી। હવામાન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર અને સુરતમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। કચ્છ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે। નવસારીમાં પણ ગત 2 દિવસથી તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચતા લૂ લાગવાની સંભાવનાઓને જોતા સિવિલ હોસ્પિટલમાં 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો। લૂની સારવાર માટેની તમામ દવાઓ પણ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે, તેમજ ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ 24 કલાક એલર્ટ મોડ પર છે। દરમિયાન હવામાન વિભાગે લોકોને બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, ગરમીથી બચવા હળવા રંગના કપડાં પહેરવા, તેમજ બપોરે બહાર જવાનું થાય તો માથું ઢાંકીને જવાની સલાહ આપી છે। પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાવવા આગામી 19 તારીખે ચૂંટણી બેઠક યોજાશે। આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધિવત હુકમ બહાર પાડતા બંને નગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો।
2: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી। હવે પ્રસ્તુત છે કેટલાક ગુજરાતી ગીતોનો કાર્યક્રમ। શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ સંદેશ।
3: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
4: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
5: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ। અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
4: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
5: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે, ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
4: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
5: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: हमें सांभळे वीरज तथा बिजल उपाध्याय ने स्वर में एक गीत.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ વિનોદ રાઠોડ તથા સાથીઓનો સ્વર, રચના અવિનાશ વ્યાસ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: વેલજી ભાઈ ગબ્બર ગજ્જરે ગાયેલા ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડી વારમાં સાંભળીશું કાર્યક્રમ સખી સહેલી.
3: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક દીપ દર્શન, ધૂપ અગરબત્તી, ધૂપ સ્ટિક્સ, કોન્સ એવમ હવન સામગ્રી.

0: सर्वोत्तम क्वालिटी, देव दर्शन धूप, अगरबत्ती, कॉर्न व हवन सामग्री।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: अंतराल के बाद आप सुन रहे हैं कार्यक्रम सखी सहेली और हम फिर आ चुके हैं।
4: बिल्कुल, मैं हूँ आपके साथ चंचल वर्मा
3: और मैं दीपा माहेश्वरी।
4: और अब सुनते हैं एक प्यारा सा गीत।
3: चलिए।

0: ક્યાં ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. નમસ્કાર, શુભ સંધ્યા શ્રોતા મિત્રો. શ્રોતા મિત્રો, આસપાસ જુઓ તો બસ એક જ ચર્ચા, અરે કેટલી ગરમી છે. દરેકના મોઢે ગરમી અને હીટની વાતો સાંભળવા મળે છે. પણ આપણે અહીંયા થોડો સમય જો ગરમીને ભૂલી જઈએ તો અહીં છે મસ્ત સંગીતની વાતો, મનપસંદ ગીતોની મજા, હસતા ગાતા પળો અને પોઝિટિવ વાઇબ્સ. કારણ કે ક્યારેક મ્યુઝિક થેરેપી જ મનને સૌથી વધારે શાંતિ આપે છે. પણ તેમ છતાં આ મોજ વચ્ચે પણ પોતાનું ધ્યાન રાખવાનું નહીં ભૂલતા. વધુમાં વધુ પાણી, જ્યુસ, છાશ અને અન્ય લિક્વિડ લેતા રહો. બહાર નીકળ્યો ત્યારે સૂર્યની ગરમીથી બચો, હળવા કપડાં પહેરો, તમારે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપશો. ગરમી ભલે વધી હોય પણ આપણી એનર્જી, પોઝિટિવિટી અને સ્માઇલ તો એવું જ રહેવું જોઈએ. થોડો સમય ચલો તમારા મનપસંદ ગીતો માટે કાઢો, સંગીતને અનુભવો અને સ્ટ્રેસને દૂર ભગાડો. તો આજની આ પ્રસારણની શરૂઆત કરીએ કાર્યક્રમ સરગમ સાથે. સરગમમાં પ્રથમ આપને સંભળાવીશું મોહરા ફિલ્મનું આ ગીત. અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણનો સ્વર, વિજુ શાહનું સંગીત અને બોલ આનંદ બક્ષીના.

વીજુ શાહનું સંગીતબદ્ધ કરેલું બીજું એક ગીત સાંભળીએ. વિશ્વાત્મા ફિલ્મનું આ ગીત, સ્વર સાધના સરગમનો, શબ્દો આનંદ બક્ષીના.

0: પણ બેટા આમાં સુધારો થશે, મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.

કાર્યક્રમ સરગમ આપ સાંભળી રહ્યા છો દેશની સુરેલી ધડકન વિવિધ ભારતીને સંગ. કાર્યક્રમ અંતર્ગત હમણાં આપે સાંભળ્યું કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં જાનમ સમજા કરો ફિલ્મનું આ ગીત. અનુ મલિકનું સંગીત હતું અને મઝરૂહ સુલતાનપુરીના બોલ હતા. સરગમનું આગળનું ગીત આપને સંભળાવીએ હરિહરન અને સાધના સરગમના સ્વરમાં. સપને આ ફિલ્મનું આ ગીત છે. સંગીત એ આર રહેમાનનું છે અને બોલ જાવેદ અખ્તરના છે. સાંભળીએ સપને ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, હરિહરન અને સાધના સરગમના સ્વરમાં ગવાયેલ સપને ફિલ્મના આ ગીત સાથે જ આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. જોડાયેલા રહો, સંગીતની જે મહેફિલ જામી છે તે અવિરત રહેશે. મળીએ એક નાનકડા વિરામ બાદ.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: એ ફોનથી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો WhatsApp પર મેળવો. આજે જ મુલાકાત.

ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ. સુરીલી સાંજમાં પ્રથમ આપને સંભળાવીએ અનિલ જોશીની રચના વિભા દેસાઈના સ્વરમાં.

0: અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોનથી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ। અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ પર આપ જોડાયા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ મુકેશના સ્વરમાં મેરા નામ જોકર આ ફિલ્મનું ગીત, શંકર જયકિશનનું સંગીત અને બોલ નીરજના.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

લતા મંગેશકરના સ્વરમાં ગાઈડ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. એસ ટી બર્મનનું સંગીત હતું અને શૈલેન્દ્રના બોલ હતા. સુરીલા સફર આ કાર્યક્રમમાં આગળ આપણે સંભળાવીએ કિશોર કુમાર આશા ભોસલેના યુગલ સ્વરમાં ચલતી કા નામ ગાડી આ ફિલ્મનું ગીત. એસ ટી બર્મનનું સંગીત ફરી સાંભળીશું. શબ્દો મઝરૂ સુલતાનપુરીના.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન

0: ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: કલ આજ ઓર કલ આ ફિલ્મનું ગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. કિશોર કુમારના સ્વરમાં શંકર જયકિશનનું સંગીત અને હસરત જયપુરીના બોલ હતા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: સુરીલા સફર કાર્યક્રમમાં આગળ આપણે સંભળાવીએ ફૂલ ખીલે હે ગુલશન ગુલશન ફિલ્મનું આ ગીત. કિશોર કુમારનો સ્વર અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
4: મહજબી મહજબી નાઝની અરે

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને

0: તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

રૂપ તેરા મસ્તાના આ ફિલ્મનું ગીત હવે આપ સાંભળશો. મહેન્દ્ર કપૂર સાથે લતા મંગેશકરનો સ્વર, લક્ષ્મીકાંત પેરીલાલનું સંગીત અને અસદ ભોપાલીના શબ્દો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: जब डाली नजर दिल मोह लिया, क्या बात है इस जादूगर की।
1: होठों पे हंसी, सावन की घटा, आ फिल्मनुं गीत तमे सांभळ्युं। મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં, ઓપી નૈયરનું સંગીત અને એસ એચ બિહારીના શબ્દો, કાર્યક્રમ સુરીલા સફર આપ સાંભળી રહ્યા છો ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
1: સુરીલા સફર કાર્યક્રમનું આગળનું અને અંતિમ ગીત આપને સંભળાવીએ, કાશ્મીર કી કલી ફિલ્મનું, મોહમ્મદ રફીનો સ્વર, ઓપી નૈયરનું સંગીત અને એસ એચ બિહારીના શબ્દો।

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. જોડાયેલા રહો વિવિધ ભારતી સાથે. થોડી જ ક્ષણોમાં પ્રસ્તુત કરીશું કાર્યક્રમ. જય માલા.

0: ये विविध भारती है देश की सुरीली धड़कन कार्यक्रम जयमाला बस कुछ ही पलों के बाद।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
4: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે। કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
3: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
4: શું વાત કરે છે?
3: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
0: જયમાલા કાર્યક્રમ સુનને વાલે સભી ફૌજી ભાઈઓ કો નમસ્કાર।

આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. 17 થી 31 મે સુધી સ્વગણતરી કરી શકાશે. દેશભરમાં 3 મે લેવાયેલી નીટ પરીક્ષા રદ કરવા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક ઈ KYC હવે ફરજિયાત. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા. અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ કહ્યું કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી કરાશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામત સહિત કુલ 33 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે. તેમજ ઘરિયાદી અને

0: પહેલી જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલજે મયાત્રાએ કહ્યું કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી કરાશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામત સહિત કુલ 33 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે, તેમજ ઘરિયાદી અને મકાનોની ગણતરી કરાશે. આ ઉપરાંત નાગરિકો આગામી 17-31 મે સુધી અધિકૃત પોર્ટલ se.census.gov.in પર સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન કરી પોતાની વિગત જાતે ભરી શકશે. કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ટોલ ફ્રી નંબર 1855 ઉપર સંપર્ક કરી શકાશે.
1: પહેલી વાર ભારત સરકાર એક સ્વગણતરીનો ઓપ્શન આપી રહી છે. એની વેબસાઇટ આપની પાસે છે કે ભાઈ સેન્સસનું સેલ્ફ ઇન્યુમરેશન જે છે આ વ્યક્તિ પોતે ભરી શકે છે. ઇન્યુમરેટરના જે 33 પ્રશ્નો છે, 33 પ્રશ્નો સોલ્યુશન એપમાં તમને મળી રહેશે. આમાં તમે પોતાનો મોબાઈલ નંબર નાખો, એના કારણે તમારે કેપ્ચા જનરેટ થશે. તમારો મોબાઈલ નંબર ઓટીપી એક જ વાર આવશે. આમાં તમે આના એ 33 પ્રશ્નોનો સેમ મેનરનો ઉત્તરણ આપો એટલે છેક છેલ્લે તમારે 33નો જવાબ છે. એક સેલ્ફ ઇન્યુમરેશન આઈડી જનરેટ થશે, જેનો એક સ્ક્રીનશોટ તમારે પોતાને રાખવાનો આવશે. જ્યારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ ઇન્યુમરેશન આઈડી જનરેટ થશે, જે વ્યક્તિએ પોતાની પાસે રાખવાનો છે.
0: રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA આરોગ્ય શિક્ષણમાં પ્રવેશ માટે 3 મે લેવાયેલી રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા નીટને રદ કરવાનો નિર્ણય કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં NTA જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત અને રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પર રહેલા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. સરકારે પેપર લીકના કથિત આક્ષેપની સમગ્ર તપાસ માટે આ મામલો કેન્દ્રીય તપાસ સંસ્થા CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. જો કે ફરીથી પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ નોંધણી કરાવવાની અને કોઈ વધારાની ફી ભરવાની જરૂર નહીં પડે તેમ NTAના નિદેશક અભિષેક સિંહે જણાવ્યું.
2: અગર કોઈ ઇસ તરહ સે ચોરી કરકે પરીક્ષા દેગા તો વો ઉનકે લિયે ફેર નહીં હૈ જો અપને મહેનત સે પઢાઈ કર રહે હૈ તો ઉનકે હિત મે ધ્યાન રખતે હુએ હમને યે એક કડા નિર્ણય લિયા કે હમ યે સંદેશ દે સકે હર ઉસ ક્રિમિનલ કો હર ઉસ સ્કેમસ્ટર્સ કો કે અગર આપ ઇસ તરહ કે કામ કરેંગે તો ઉસકો NTA સરકાર બરદાશ્ત નહીં કરેગી. હમને ઇસ મેટર કો CBI કો ઇન્ક્વાયરી કો દિયા હૈ ઓર હમ ઇસ તરહ કે જિતને લોગ ખુરાફાત કિયે હૈ ઉનકો પકડેંગે ઉનકો જેલ ભેજેંગે તાકિ બચ્ચો કા ભવિષ્ય કિસી ભી પ્રકાર સે એડવર્સલી પ્રભાવિત ન હો.
0: ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે પ્રતિક્રિયા આપી.
3: આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ કૃત્યને તો CBI તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે. પરંતુ હાલના પ્રસંગે NTA જે આ પરીક્ષાને ફરી વખત લેવાની છે ત્યારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, કોઈ ફીસ ભરવાની નથી. અમુક લોકો આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા. એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા જે એના ટાઈમ ટેબલ
0: આપશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા સ્વરૂપે સહાય મેળવવા ઇચ્છતા ખેડૂત લાભાર્થીઓએ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરાનો ઉપયોગ કરીને ઓળખની ચકાસણી દ્વારા વાર્ષિક EKYC ફરજિયાત કરાવવું પડશે. કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરાયા છે. રાજ્યના ખેડૂતોને આગામી 30 જૂન સુધીમાં EKYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા ગ્રામ્ય નોડલ અધિકારીનો સંપર્ક કરીને PM કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકાશે, તેમજ નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અથવા ઈગ્રામ કેન્દ્ર પર EKYC કરાવી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ ગોપીએ નર્મદામાં એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. બંને મંત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી શેખાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણાભૂમિ ગણાવ્યું.
4: निश्चित रूप से इस स्थान पर आकर के व्यक्ति के हृदय में राष्ट्रभक्ति का भाव और राष्ट्र के प्रति अपने आप को समर्पित कर देने का भाव स्वतः स्फूर्त रूप से जागृत होता है. ये स्थान देश के सभी तीर्थों से बड़ा महातीर्थ है और जिस तरह से प्रोफेशनली यहाँ व्यवस्थाओं का संधारण किया गया, छोटी से छोटी माइन्यूट डिटेल को देख करके विचार करके इस महान तीर्थ का संयोजन किया गया, वो निश्चित रूप से
0: જ્યારે શ્રી ગોપીએ દરેક ભારતીયને જીવનમાં એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા અનુરોધ કર્યો. આ સમાચાર આપ આકાશ

0: ના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ડાંગના આહવા તાલુકામાં સમાવિષ્ટ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉત્તમ કામગીરી બદલ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો NQAS માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરાયું. ભારતીય ગુણવત્તા પરિષદ QCI દિલ્હીની ટીમના મૂલ્યાંકન બાદ રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન હેઠળ કેન્દ્રને આ પ્રમાણપત્ર મળ્યું છે. આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇન્ટિંગેલના જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આપણી નર્સો આપણું ભવિષ્યનું વિષયવસ્તુ સાથે આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાઈ રહ્યો છે. તાપીના વ્યારા તાલુકાના છીંડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા સ્ટાફ નર્સ નીલિમા ચૌધરીએ કહ્યું કે હોસ્પિટલના ઉંમરે આવતા દરેક દર્દીની સેવા એ જ અમારો પરમ ધર્મ છે. GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ગાંધીનગરના ઓડિટોરિયમ હોલમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિરેની ઉપસ્થિતિમાં આ દિવસ ઉજવાયો. દરમિયાન આરોગ્યમંત્રીએ નર્સિસની કામગીરીને બિરદાવી. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની સંભાવના છે, જ્યારે સુરત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે.
1: आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए, जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी. और फिर उसके आगे 2-4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी. कुछ कुछ क्षेत्रों में 41-45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक. और हीटवेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए, 12 से लेकर 14 मई तक.
0: દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાનમથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સિવાયના જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું છે. કચ્છમાં અબડાસાના દરિયાકાંઠેથી સુરક્ષા સંસ્થાઓને દરિયામાં તણાઈને આવેલી 2 બિનવારસી વસ્તુઓ મળી આવી છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવ્યું છે કે સુરક્ષા સંસ્થાઓને ખિદ્રત ટાપુ પરથી મળેલી સોલાર બેઝ અને સેટેલાઇટ આધારિત ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દરિયામાં જગ્યાને જાણવા ઉપયોગમાં લેવાય છે. બીજી એક ઘટનામાં સુલેમાનપીર ટાપુ વિસ્તારમાં દરિયામાં તણાઈ આવેલા ડ્રોનની તૂટેલી પાંખ મળી આવી. આ અંગે સુરક્ષા સંસ્થાઓએ વધુ તપાસ હાથ ધરી. પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ માટે જેટકો, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, UGVCL, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, જેડા અને સોલાર નિષ્ણાતો સાથે બેઠક યોજાઈ હતી. આ પરિયોજના માટે 4 સભ્યોની નિષ્ણાત સમિતિ રચાઈ છે. યુનિવર્સિટીના એન્જિનિયર વિપુલ સાંડેસરાએ જણાવ્યું કે આગામી 6 મહિનામાં આ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. બોટાદમાં ઓનલાઈન ગેમિંગના વ્યસન સામે જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. એક સામાજિક સંસ્થા દ્વારા હિફલી વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગનું રાખો ધ્યાન નહીતર ખોશો તમારું જ્ઞાન સૂત્ર સાથે યોજાયેલા અભિયાનમાં હીરાના કારખાનાના યુવાનોને ઓનલાઈન ગેમિંગના અતિરેકથી થતી માનસિક, શારીરિક અને આર્થિક હાનિ અંગે માહિતગાર કરાયા. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ હૈદરાબાદની ટીમે બોલિંગ પસંદ કરી છે. ગુજરાતની ટીમ શુભમન ગિલ અને હૈદરાબાદની ટીમ પેટ કમિન્સની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ હૈદરાબાદની ટીમ 2જા અને ગુજરાતની ટીમ 3જા સ્થાન પર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. 17-31 મે સુધી સ્વગણતરી કરી શકાશે. દેશભરમાં 3 મે લેવાયેલી નીટ પરીક્ષા રદ કરવા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનો નિર્ણય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે વાર્ષિક EKYC હવે ફરજિયાત. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા અને IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
3: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
2: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે ત્યાં.

0: હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
2: ये विविध भारती है, देश की सुरीली धड़कन. आइए सुनते हैं कार्यक्रम जयमाला का शेष भाग.

0: ક્યાં ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
4: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું દેશમાં 11 મહિનાની આયાતને આવરી લેવા પૂરતો વિદેશી હુંડિયામણ ભંડાર. દેશભરમાં 3 મેએ લેવાયેલી નીટ પરીક્ષા રદ. પેપર લીક ઘટનામાં સામેલ લોકોને સજા કરાશે. ભારતમાં આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની એક બેઠક. ભારતીય શટલર સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપન 2026 બેડમિન્ટન સ્પર્ધામાં જીતથી ભારતનો વિજય પ્રારંભ કરાવ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે

0: સાયબર સુરક્ષિત ભારત બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે ભાર મૂક્યો કે સાયબર ગુનાઓને રોકવા માટે મ્યુઅલ ખાતાઓ એક મોટો પડકાર છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર I4C આજે રિઝર્વ બેંક ઇનોવેશન હબ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારથી સાયબર સક્ષમ નાણાકીય છેતરપિંડીનો સામનો કરવા અને બેન્કિંગ અને ડિજિટલ ચૂકવણી ઇકોસિસ્ટમમાં મ્યુઅલ ખાતાઓને ઘટાડવામાં મદદ મળશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું કે આ પગલાંથી I4C શંકાસ્પદ રજિસ્ટ્રીમાંથી AI સંચાલિત છેતરપિંડી શોધ સિસ્ટમમાં ડેટા નાખીને છુપાયેલા મ્યુઅલ ખાતાઓને ઝડપથી શોધી તેને દૂર કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ વ્યવસ્થા નાગરિકોને સાયબર ગુના સામે ઢાલ તરીકે સેવા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી UAE મુલાકાત અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે તેમની આ મુલાકાત દરમિયાન ઉર્જા અને સુરક્ષા પર વિશેષ ચર્ચા થશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત UAE સાથે બહુપક્ષીય સંબંધો ધરાવે છે અને ઉર્જા સુરક્ષા તેનો એક આવશ્યક ભાગ છે. તેમણે ઉમેર્યું કે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા પર પણ ચર્ચા થશે. પ્રધાનમંત્રીની આગામી વિદેશ યાત્રા અંગે સાંભળીએ એક અહેવાલ.
1: સંયુક્ત અરબ અમીરાત દૌરે કે દૌરાન ભી ઉર્જા સુરક્ષા પર બાતચીત હોગી. જીસ પ્રકાર કા હમારી ઉનસે સાઝેદારી ચલ રહી હૈ કૈસે ઇસકો ઓર વ્યાપક કિયા જાય તાકિ હમ અપને જો ઉર્જા સુરક્ષા હમારી હૈ ઉસકો હમ મજબૂત કર સકે. ઉસકે અલાવે જો ચાર અન્ય દેશ હૈ, નોર્ડિક સમિટ હોને વાલા હૈ, નોર્વે કી યાત્રા હૈ, સ્વીડન કી યાત્રા હૈ, ઇટલી કી યાત્રા, નેધરલેન્ડ્સ કી યાત્રા હૈ. યહાં પર ભી યે દેશ મેં સે કે નવાચાર કે બહોત બડા કેન્દ્ર હૈ. ઇનોવેશન ઇકોસિસ્ટમ મેં ભારત મેં બહોત કામ હો રહા હૈ ઓર ક્લીન એનર્જી ટેકનોલોજીઝ મેં યે લોગ ઓર ગ્રીન ટ્રાન્ઝિશન મેં કાફી આગે હૈ. તો ઇન સભી મુદ્દે પર હમારી બાતચીત હોગી ઓર વો સબ સાઝેદારી જો વિકસિત ભારત કી તરફ હમકો લે આતા હૈ ઉસે કૈસે મજબૂત કિયા જાયેગા.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત આર્થિક ટેકનોલોજીકલ કે ભૂરાજકીય તમામ અવરોધો સામે પોતાને મજબૂત બનાવવા સક્ષમ છે. નવી દિલ્હીમાં CII વાર્ષિક વ્યાપાર સમિટ 2026માં બોલતા તેમણે કહ્યું કે વિભાજિત ભૂરાજકીય અને વ્યાપારિક પરિસ્થિતિઓને કારણે વિશ્વ દરરોજ કટોકટીનો સામનો કરી રહ્યું છે, પરંતુ ભારતે સતત પ્રતિકૂળતાને તકમાં રૂપાંતરિત કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના ધોરણોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશમાં હાલમાં લગભગ 11 મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતો વિદેશી હુંડિયામણ ભંડાર છે, જે દેશને વૈશ્વિક સ્તરે ખૂબ જ મજબૂત સ્થિતિમાં રાખે છે. ભારતીય આર્થિક મૂળભૂત બાબતોને મજબૂત ગણાવતા શ્રી ગોયલે જણાવ્યું કે દેશ ક્યારેય દબાણ હેઠળ ઝૂક્યો નથી અને પડકારજનક સમયમાં હંમેશા મજબૂત બન્યો છે. સરકારે કહ્યું છે કે કથિત નીટ પેપર લીક ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રતિકૂળ અસર નહીં પડે. નવી દિલ્હીમાં નીટ પરીક્ષા રદ કરવા અંગે એક પત્રકાર પરિષદને સંબોધતા રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA મહાનિયામક અભિષેક સિંહે જણાવ્યું કે એજન્સી વિદ્યાર્થીઓને નીટ પરીક્ષા ફીની રકમ પરત કરશે. તેમણે કહ્યું કે NTA વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેશે અને તે ન્યાયી રીતે લેવામાં આવશે અને ફરીથી પરીક્ષા માટે કોઈ જ વધારાની ફી લેવામાં આવશે નહીં.
2: અગર કોઈ ઇસ તરહ સે ચોરી કરકે પરીક્ષા દેગા તો વો ઉનકે લિયે ફેર નહીં હૈ જો અપને મહેનત સે પઢાઈ કર રહે હૈ. તો ઉનકે હિત મે ધ્યાન રખતે હુએ હમને યે એક કડા નિર્ણય લિયા કે હમ યે સંદેશ દે સકે હર ઉસ ક્રિમિનલ કો, હર ઉસ સ્કેમસ્ટર્સ કો, કે અગર આપ ઇસ તરહ કે કામ કરેંગે તો ઉસકો NTA સરકાર બરદાશ્ત નહીં કરેગી. હમને ઇસ મેટર કો CBI કો ઇન્ક્વાયરી કો દિયા હૈ ઓર હમ ઇસ તરહ કે જિતને લોગ ખુરાફાત કિયે હૈ ઉનકો પકડેંગે, ઉનકો જેલ ભેજેંગે, તાકી બચ્ચો કા ભવિષ્ય કિસી ભી પ્રકાર સે એડવર્સલી પ્રભાવિત ન હો. ઇસકે સાથ હી હમને યે ભી કહા કે બચ્ચો કે લિયે હમ દોબારા પરીક્ષા કરાયેંગે જો કી એકદમ ફેર તરીકે સે હોગી, જિસમે કિસી ભી તરહ કી અનિયમિતતા નહીં હોગી.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા સરકાર માતૃભાષા, ભારતીય જ્ઞાન પરંપરાઓ અને AI સંચાલિત શિક્ષણ પર આધારિત સંશોધન અને નવીનતાને સતત પ્રોત્સાહન આપી રહી છે. ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ ICSSR 58મા સ્થાપના દિવસને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કરી. ICSSR પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું કે આ સંગઠન ભારતીય દ્રષ્ટિકોણથી સામાજિક વિજ્ઞાન સંશોધનને નવી દિશા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે.
3: ICSR સમય કો આગે જાતે હુએ આને વાલે 10-15 સાલ ભારત કો 2047 કી રોડ મેપ મે પહોંચને કે લિયે, લક્ષ્ય તક પહોંચને કે લિયે કિસ કિસ પ્રકાર કી સોશિયલ ચેલેન્જીસ કો ધ્યાન દેના પડેગા, યે ICSR કે આને વાલે 10-15 સાલ કે કામ હોની ચાહિયે. હમે અપની ભાષા કો મહત્વ દેના પડેગા, હમારી અર્થનીતિ કો મજબૂત કરના હે તો હમારી ભાષા કો હમે મહત્વ દેના પડેગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ

0: સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારે કામદારો માટે સામાજિક સુરક્ષા કવરેજનો વિસ્તાર વધાર્યો છે અને દેશના ઉદ્યોગો પર અનુપાલન બોજ ઘટાડ્યો છે. શ્રી માંડવિયાએ આજે નવી દિલ્હીમાં CII વાર્ષિક વ્યાપાર સમિટ 2026ને સંબોધતા આ મુજબ કહ્યું. તેમણે જણાવ્યું કે સામાજિક સુરક્ષા કવરેજ 290 મિલિયન લોકોથી વધીને હાલમાં 940 મિલિયન થયું છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ગરીબ કેન્દ્રિત, ખેડૂત કેન્દ્રિત અને ઉદ્યોગ કેન્દ્રિત બનવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પહેલા તબક્કાનો પ્રારંભ થશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા વસ્તી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ કહ્યું કે આગામી વસ્તી ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી કરાશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કા હેઠળ આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામત સહિત કુલ 34 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે, તેમજ ઘરયાદી અને મકાનોની ગણતરી કરાશે. ઉપરાંત નાગરિકો આગામી 17-31 મે સુધી અધિકૃત પોર્ટલ પર સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશનનો વિકલ્પનો ઉપયોગ કરી પોતાની વિગતો જાતે ભરી શકશે. ભારતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતે દેશભરની અદાલતોના આધુનિકરણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા અને આ માટે 40-50 હજાર કરોડ રૂપિયાની સરકારી ફાળવણી સુરક્ષિત કરવા એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરવિંદ કુમાર આ સમિતિની અધ્યક્ષતા કરશે. આ ન્યાયિક માળખાગત સલાહકાર સમિતિ સરકાર તરફથી નોંધપાત્ર નાણાકીય સહાય દ્વારા અદાલતોમાં માળખાગત ખામીઓને દૂર કરશે. ભારત આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે બ્રિક્સના વિદેશમંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ આ બેઠકમાં ભાગ લેશે. તેમણે ઉમેર્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. શ્રી જયસ્વાલે જણાવ્યું કે બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. જાહેર ક્ષેત્રની બેન્કોએ વર્ષ 2025-26માં સતત ચોથા વર્ષે 1,98,000 કરોડ રૂપિયાનો અત્યાર સુધીનો સૌથી ઉચ્ચ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું કે ઝડપથી વિકસતા ભારતીય અર્થતંત્રની ધિરાણ જરૂરિયાતોને ટેકો આપવા માટે જાહેર ક્ષેત્રની બેન્કોની સ્થિતિસ્થાપકતા, સ્થિરતા અને સંસ્થાકીય ક્ષમતાઓ વધી છે. બેડમિન્ટનમાં ભારતીય શટલર સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ આજે થાઇલેન્ડના બેંગકોકમાં નિમી બુટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધા જીતથી શાનદાર શરૂઆત કરી છે. ભારતની આ જોડીએ ઇન્ડોનેશિયાના ખેલાડીઓને 21-19, 23-21, 21-10 હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતે આ વર્ષે બેંગકોકમાં BWF સુપર 500 ટુર્નામેન્ટમાં ભાગ લેવા 27 ખેલાડીઓની એક મોટી ટુકડી મોકલી છે. IPL ક્રિકેટમાં હાલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સે 5 ઓવરમાં 1 વિકેટે 26 રન બનાવ્યા છે. ગુજરાતના ગાંધીનગરના એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં DPR કોરિયાના ઉંચોલ પેંગે સ્નેચમાં 130 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 174 કિલો વજનવર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે મલેશિયાના બિન કાઝદાન મોહમ્મદ અનીકે સ્નેચમાં 122 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 155 કિલો અને કુલ 277 કિલોગ્રામ વજન ઉઠાવી રજત ચંદ્રક મેળવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાયબર સુરક્ષિત ભારત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે દેશમાં 11 મહિનાની આયાતને આવરી લેવા પૂરતો વિદેશી હૂંડિયામણ ભંડાર. દેશભરમાં 3 મે લેવાયેલી નીટ પરીક્ષા રદ, પેપર લીક મામલે લોકોને સજા કરાશે. ભારતમાં આગામી 14 અને 15 તારીખે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠક અને ભારતીય શટલર સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં જીતથી ભારતનો વિજય પ્રારંભ કરાવ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: અહીં સુનતે હૈ કાર્યક્રમ હવા મહેલ.
2: શ્રોતાઓ, આજ હવા મહેલ મેં આપકો સુનવાતે હૈ મદન મોહન ખન્ના કે લિખી ઝલકી વિશ્વ પ્રેમી સંમેલન. નિર્દેશક દીના નાથ.
3: અરે, યહાં ઇતની ભીડ કૈસે ઇકઠ્ઠી હો ગઈ? અરે અરે અરે અરે, અરે સિર્ફ ભીડ હી નહીં, યહાં તો એક શાનદાર પંડાલ ભી ખડા હો ગયા. તો ક્યા યહાં કોઈ સંમેલન હો રહા હૈ? લેકિન લહેરો કે મેલે મેં સંમેલન જૈસી ગંભીર ચીઝ કા ક્યા કામ? લેકિન ઠેરિયે,
4: पंडाल के बाहर लगे इस बोर्ड को जरा

ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ઝરોખા અંતર્ગત આજના દિવસના શેષ અને કાલના પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં પ્રસ્તુત કરીશું કાર્યક્રમ ચિત્રલોક. બરાબર 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત, 10:30 ઢલતી જાહેરાત અને 11:10 સમય વાંચન સાથે આજની સભાનું સમાપન થશે. કાલે બરાબર 5:55 આપની પાસે ફરીથી હાજર થઈશું. 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળશો. 6:30 લઘુ ચિંતનાત્મક વાર્તાલાપનો કાર્યક્રમ અર્ચના અમૃતધારા પ્રસારિત થશે, જેમાં કાલનો વિષય છે અભૂતપૂર્વ અને કાલના વક્તા છે સતીશ વ્યાસ. બરાબર 6:35 શ્રીરામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7:00 ભૂલે બિસરે ગીત કાર્યક્રમ પ્રસારિત થશે.

બરાબર 8:20 પ્રાયોજિત કાર્યક્રમ પ્રસારિત થશે. 8:35 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર, 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:30 ધૂમ મસ્તી ધૂમ, 11:02 કાર્યક્રમ દિલ સે અને 11:30 તરન્નુમ કાર્યક્રમ પ્રસારિત થશે. બરાબર 12:05 યાદો કી મહેફિલ, 12:30 બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર, બરાબર 1:00 સુરીલા સફર, 2:35 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ, 3:00 સખી સહેલી અને 4:00 પિટારા અંતર્ગત કાલે સાંભળશો આજ કે મહેમાન.

બરાબર 5 વાગે સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, બરાબર 6 વાગે સુરીલા સફર અને 7 વાગે પ્રસારિત થશે કાર્યક્રમ જય માલા.

બરાબર 8 વાગે હવા મહેલ કાર્યક્રમ સાંભળશો. 8:15 કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, બરાબર 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમ પ્રસારિત થશે. ત્યારબાદ 11:10 સમય વાંચન સાથે કાલની સભાનું સમાપન કરીશું. આતા આજના દિવસમાં શેષ અને કાલના પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક.

0: ચિત્રલોક કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળ્યું અરિજિત સિંઘ અને શિલ્પા રાવના સ્વરમાં લાલ સિંઘ ચડ્ડા ફિલ્મમાંથી. પ્રીતમનું સંગીત હતું અને અમિતા ભટ્ટાચાર્યના.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડમાં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
5: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
4: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
5: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
4: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
5: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

કાંટારા ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. અજનેશ લોકનાથનું સંગીત, અરફત મહેમૂદના શબ્દો અને વેંકી ડીસીનો સ્વર હતો. અને હવે ફાઇટર ફિલ્મનું ગીત આપને સંભળાવીએ. વિશાલ દદનાલી, બિંક બી પ્રેન્ક અને શેખર રાજનાનીના સ્વર અને વિશાલ શેખરનું સંગીત અને કુમારના બોલ.

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

એનિમલ ફિલ્મનું આ ગીત હતું, અરિજિત સિંહનો સ્વર હતો, શ્રેયસ પુર્નિકનું સંગીત હતું અને ગરિમાના શબ્દો હતા. કાર્યક્રમ ચિત્રલોક વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો. પુષ્પા ટુ ધ રૂલ આ ફિલ્મનું ગીત હવે આપણે સંભળાવીએ. મધુમતી બાગચી જાવેદ અલીના સ્વરમાં, દેવી શ્રી પ્રસાદનું સંગીત અને રાકીબ અલમ અને સીજુના શબ્દો.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

મન મંદિર ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં, લક્ષ્મીકાંત પરેલાલનું સંગીત અને રાજેન્દ્ર કૃષ્ણના બોલ. અને હવે કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ એક હસીના દો દીવાને. આ ફિલ્મનું ગીત મુકેશનો સ્વર, કલ્યાણજી આનંદજીનું સંગીત અને નામવરના

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

શાગિર્દ ફિલ્મમાંથી બડે મિયાં ગીત સાંભળ્યું આપણે, મોહમ્મદ રફીનો સ્વર હતો. અને હવે સાંભળીએ પરાયા ધન ફિલ્મનું ગીત, કિશોર કુમારના સ્વરમાં આડી બર્મનનું સંગીત અને આનંદ બક્ષીના બોલ.

0: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર થોડી જ વારમાં બરાબર 10:30 વાગે સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત.
1: ઢલતી જાહેરાત.